નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર.

તમારે આ સંદેશાઓને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

દોસ્તું, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

शक्तिषु अशक्तिर अनभिश्वंगः अनाशक्ति ही अनाशक्ति। अपने आ वात कहती वक्त कही सके अपने संसार में सरसा रहू, अपने संसार में जे अपना कर्तव्य है कर्तव्य निभावता जवाना, अने छता ईश्वर नी अंदर चित्त राखवु। मत परमाह एम कहू ईश्वरे, ईश्वर ने परायण थई ने एना फल नी तरफ आसक्ति राख्या सिवाय काम करता जवू, एवं तो वारंवार कहू छे। अहीं थोड़ा आसक्ति ना स्थानों बताव्या કે બધું આપણે ત્યાગીને ફળની આસક્તિ રાખ્યા સિવાય કામ કરતા જાય, અને એમ કરતા હોવા છતાં કેટલાક સ્થાનો એવા છે કે જે પેલો સાધક છે એ સાધક એને શું થાય, આસક્તિ પેદા થાય। દાખલા તરીકે પુત્ર, પત્ની, ઘર, ધન, સંપત્તિ, આ બધામાં જાણે અજાણે માણસને આસક્તિ પેદા થાય। સંસારમાં સરસો છે, ઘર ચલાવે છે, ગ્રહસ્થ છે, અને ગ્રહસ્થ છે એટલે જેની અંદર લાગણીના સંબંધો જોડાય એવી અનેક વસ્તુઓ છે। આ અનેક વસ્તુઓ કઈ છે તો કે પુત્રદાર ગ્રહ દાખલા તરીકે છે, આ એ જ માત્ર નથી, એવી અનેક વસ્તુઓ હોઈ શકે પણ આ સીધે સીધી નજીક છે। પુત્રને આપણે મારો પુત્ર માનીએ ને, પત્નીને મારી પત્ની જ માનીએ ને, ઘરને મારું ઘન માનીએ ને, તો કે છે પુત્ર દાર ગ્રહાદિષુ અનભિષંગઃ, એની તરફનો મમતાનો ત્યાગ, મમત્વ એની અંદર રાખીએ તો આપણને દુઃખ થાય। માનો કે પુત્ર બીમાર થયો, આપણે એના માટે દોડાદોડ કરીએ, ડોક્ટર પાસે લઈ જઈએ, દવાખાનામાં લઈ જઈએ, પૈસા ખર્ચીએ, જુદા જુદા નિદાનો કરાવીએ, આ કરાવતી વખતે આપણા મનની અંદર એક ભાવ, એક મારો દીકરો બીમાર છે, મારો દીકરો બીમાર છે એટલા માટે હું આ બધું કરું છું, આ બધું મારું ફરજ છે ને હું કરું છું, બરોબર છે, ત્યાં સુધી બરોબર છે, પણ જ્યાં મમત્વ શરૂ થયું ત્યાંથી દુઃખ શરૂ થાય। અને તટસ્થ ભાવથી કર્યું કે આ મારી ફરજ છે તો આપણે સમત્વને કેળવી શકીએ। આ સમત્વને કેળવવાની આખી વાત છે। તો પુત્ર દાર ગ્રહાદિષુ, પુત્ર, પત્ની, ઘર, ધન, આ બધી જે આપણી આપણી મારી મારી મારી વસ્તુઓ છે એમ માનતા હોઈએ, એના તરફ આસક્તિ જે છે એ આસક્તિનો ત્યાગ કરીને એની અંદર જે મમત્વ હોય એ મમત્વને છોડી દઈને અનભિષ્વંગઃ, અનભિષ્વંગ થઈને મમત્વ છોડીને નિત્યમ હંમેશા માટે સમચિત મમત્વનો અભાવ થયો એટલે પછી શું થશે, ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિ, શું ઇષ્ટ અને અનિષ્ટની ઉપપત્તિ થાય એના તરફ વિરક્તિ સેવવી, નિત્યમ સમચિત્તત્વમ, હંમેશા સમચિત્ત હોવાપણું, સુખ અને દુઃખ બંનેમાં સમાન, સુખ અને દુઃખ બંનેમાં સરખા, દુઃખની વ્યાખ્યા જ્યારે આપે છે, દુઃખના ત્રણ આપણા પ્રકારો દર્શનો આપે છે કે આધ્યાત્મિક દુઃખો હોય છે, આધિભૌતિક દુઃખો હોય છે, આધિદૈવિક દુઃખો હોય છે, આ બધા દુઃખો હોય છે, અને કેમ થાય છે માનસિક દુઃખ જે છે એ કેમ થાય છે, તો કે પ્રિયની અપ્રાપ્તિ અને અપ્રિયની પ્રાપ્તિ, ન ગમતી વસ્તુ મળે તો દુઃખ થાય, ગમતી વસ્તુ ન મળે તો દુઃખ થાય, એટલે પ્રિય ન મળે અથવા અપ્રિય મળી જાય, આવું જે વખતે થાય ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિ, ગમતું મળવું તો સુખ મળે,

ગમતું ન મળવું તો દુઃખ મળે. જે મળ્યું તે બરોબર છે એવી જે પરિસ્થિતિ આવી જાય ત્યારે એની અંદરથી મળનારા સુખ અને દુઃખથી તમે મુક્ત થઈ શકો. આપણે થઈ શકતા નથી. ગમતું મળે તો રાજી થઈ જઈએ, ન ગમતું મળે તો દુખી દુખી થઈ જઈએ. આ બંનેની અંદર સમતા કેળવવી તો આપણે દુઃખમાંથી મુક્ત થઈ ગયા. એકલા દુઃખમાંથી મુક્ત થવું અપર્યાપ્ત છે, સુખમાંથી એ મુક્ત થવું. સુખ અને દુઃખ આ બંને સાપેક્ષ છે. કશાકની અપેક્ષાએ સુખ હોય છે અને કશાકની અપેક્ષાએ દુઃખ હોય છે. સાપેક્ષ હોય છે સુખ ને દુઃખ બંને, કારણ કે આપણી અંદર પેલી સમતા નથી આવી. આ પરિસ્થિતિમાં કે આ પરિસ્થિતિમાં આપણે વિચલિત ન થઈએ તો સમતાને પ્રાપ્ત કરીએ. કર્તવ્ય બુદ્ધિથી કર્મ કરતા રહીએ અને કેવળ કર્તવ્ય બુદ્ધિથી કર્મ કરતા રહીએ તો સમત્વ આવે. આ સમત્વ જરૂરી છે, અને સમત્વ જરૂરી છે એ ક્યારે બને, જ્યારે એની અંદરની આસક્તિમાંથી આપણે મુક્ત થઈએ. એનું ખેંચાણ આપણને ના હોય, એની સાથે મમતા ના હોય. આ મમતાનો આસક્તિનો ભાવ મનમાં ન કેળવાય તે જોવું, અને એ જો જોવાય તો પછી શું થાય કે આપણને જે કંઈ પ્રાપ્ત થાય તેની અંદર આપણે રાજી રાજી, બસ કંઈ સવાલ જ નથી. જે છે એ બરોબર છે, ઈશ્વરને ગમ્યું તે ખરું. જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો. દુઃખ જ ના હોય ને, દુઃખ જ કેવી રીતે હોય? કારણ કે દુઃખ તો અપ્રિયની પ્રાપ્તિથી થાય, પણ આપણે તો પ્રિય અને અપ્રિયમાં પણ સમાન છીએ. શું પ્રિય, શું ગમતું અને શું અણગમતું? ગમતું અને અણગમતું એ જ ન હોય તો એને પ્રાપ્ત થવાને કારણે સુખ અથવા દુઃખ પણ ન હોય. આવી પરિસ્થિતિ સમચિત્તની કરવી, ચિત્તને આ સમતાએ લઈ જવું. આગળ પણ કહ્યું છે અને ઘણી વખત કહ્યું છે, સમત્વમ યોગ ઉચ્યતે ત્યાં સુધી કહ્યું છે. આગળ અહીંયા જરા વધારે સ્પષ્ટતાથી પણ કહ્યું છે કે આ બધામાં તો આસક્તિ હોય સામાન્ય માણસની, એ બધી મમતાઓમાંથી બહાર નીકળી જાય. એટલે એમણે કહ્યું કે અસક્તિર અનભિશ્વંગ પુત્ર દાર ગ્રહાદિષુ નિત્યં ચ સમચિત્તત્વં ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ. ઇષ્ટ અને અનિષ્ટની ઉપપત્તિમાં સમત્વ આવી જાય. ક્યારે આવે? એ આવશ્યક છે. એ થાય તો પેલું થાય, એ પણ બને.

જાનો સોનું સદી શું કરવું પડે? આ રસ્તાઓ છે બધા નાના નાના, આપણે આ કરી શકીએ એમ છીએ. આપણને આ અસંભવ ન લાગે એવી વસ્તુ છે. સૌથી પહેલું ઈશ્વરની અંદર અનન્ય ભક્તિ. ઈશ્વર તરફ, પરમેશ્વર તરફ અનન્ય ભક્તિ ભાવ, એ જ છે. એ સિવાય કઈ જ નથી. એની અંદર જ મારું સર્વસ્વ સમર્પિત છે એવી ભક્તિ એક વખત જો આવે તો અનન્ય ભક્તિ યોગ થયો કહેવાય. મયી ચાનન્ય યોગેન ભક્તિ, અનન્ય યોગ પૂર્વક, અનન્ય, અન્ય બીજું કઈ નથી, બીજું કઈ જ નથી. મારે બીજું પ્રાપ્ત પણ કરવાનું નથી, બીજું મને મળવાનું પણ નથી. મારી ભક્તિ ઈશ્વરના ચરણની અંદર. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ, દૂસરો ના કોઈ. ઈશ્વરની અંદર જ અનન્ય ભક્તિ હોય. કેવી અનન્ય ભક્તિ હોય? અવ્યભિચારીણી, વ્યભિચાર સિવાયની. એમાં આડું અવળું બીજું કઈ હોય જ નહીં. ન્યૂનાધિક હોય નહીં તો અવ્યભિચારીણી બુદ્ધિ કહેવાય. અનન્ય વ્યક્તિ એ અનન્ય

પુણ્ય ત્યારે જ થાય કે જયારે એ અવ્યભિચારીણી હોય, વ્યભિચાર વિનાની હોય. આપણે વ્યભિચાર નો અર્થ થોડો ગુજરાતી ભાષામાં અલગથી લઈએ છીએ, પણ જયારે એકની અંદર થી બીજાની અંદર ઉલટફેર થતું જતું હોય કે સંસરણ થતું જતું હોય ત્યારે એને વ્યભિચાર કહેવામાં આવે. ભાષાનો વ્યભિચાર થાય છે આજકાલ તો. અવ્યભિચારીણી ભક્તિ એટલે અનન્ય ભક્તિ, બે શબ્દો લગભગ સરખા છે. અવ્યભિચારીણી ભક્તિ એના સિવાય બીજું કઈ છે જ નહીં, એની અંદર અનન્ય ચિત્ત થી પૂરેપૂરા ભાવપૂર્વક પ્રેમપૂર્વક ઈશ્વરની અંદર નિરંતર આપણું ચિત્ત અને ચિંતન બંને સમાયેલું હોય તો એ અવ્યભિચારીણી અને અનન્ય યોગ થી પ્રાપ્ત થયેલી ભક્તિ કહેવાય. એવી ભક્તિ આપની અંદર વિકસવી જોઈએ. ક્યારે વિકસશે? વિવેક્ત દેશ સેવિત્વમ, એકાંત સ્થાનનું સેવન કરવાથી. સમજવા જેવી વાત. એકાંતમાં અત્યાર સુધી મેં અનેક વખત કહ્યું કે ગુફાના ખૂણે જઈને બેસી જવાનું ગીતા કહેતી નથી. એક બાજુ બેસી જઈને બસ હું તો ભગવાનનું ભક્તિ કરીશ કે માળા કરીશ કે પૂજા કરીશ કે ધ્યાન કરીશ કે, એ ગીતાકારે કહ્યું જ નથી. સંસારમાં સરસા રહેવાની વાત છે અને અહીંયા કહ્યું કે વિવિક્ત દેશ સેવિત્વમ, એકાંત પ્રદેશનું સેવન કરવું. અને એટલું જ નહીં, સાથે સાથે કહ્યું છે અરતિર જન સંસદી, અને જ્યાં લોકોનો મેળાવડો હોય ભેગા થઈ ગયેલા હોય ત્યાં અરતિ, એના તરફ પ્રીતિ ના હોય. આ પરિસ્થિતિ, એક તરફ એકાંત સેવન અને એની સાથે આ એકાંત સેવન ક્યારે શક્ય બને કે જ્યારે લોકોના ટોળાની વચ્ચે આપણી પ્રીતિ ના હોય. આ વાત સમજવા જેવી છે. કેટલાક લોકો એવા હોય છે કે જે એકલા બેઠા હોય, એકાંત બેઠા હોય તોય પણ બીજાઓની સાથે હોય. માનસિક રીતે એકલા બેઠા હોય ને ટોળામાં હોય, એકલા બેઠા હોય ને સભામાં હોય, અને કેટલાક એવા હોય છે કે જે હજારોની વચ્ચે ચાલતા હોય તોય એકલા હોય. હજારોની વચ્ચે ચાલતા હોવા છતાં એની સાથે પોતે એકલા હોવા પણ એની સાથે પોતે જોડાયેલો છે અને એમાંનો એક છે, એની અનુભૂતિ ના થાય એટલે અરતિ શબ્દ વાપર્યો. ટોળામાંના એક એટલે ટોળામાંના એક એટલે જે ટોળું છે તે પોતે, ટોળું જે બુમબરાડા પાડે છે તે પોતે, એ નહીં. ટોળાની અંદર હોવા છતાં એકલા હોવું, આ શક્ય છે? અશક્ય નથી. આપણે બધાએ આનો થોડો થોડો અનુભવ કર્યો હશે કે આપણે જ્યાં બેઠા હોઈએ, ભલે એકલા બેઠા હોઈએ તો પણ આપણે કોઈકની સાથે હોઈએ, અને આપણે ભલે ટોળાની વચ્ચે હોઈએ તોય આપણે એકલા જ હોઈએ એવું આપણને અનુભવાતું હોય. ક્યારે આ બને? કે જ્યારે ચિત્ત ઈશ્વરની અંદર સ્થિર હોય. ઈશ્વરમાં જ સ્થિર હોય ચિત્ત, પછી તમે એકલા બેઠા છો તો ઈશ્વર સિવાયનો બીજો કોઈ વિચાર તમારા મનમાં આવવાનો જ નથી, એટલે તમે એકલા જ એકાંતમાં બેઠા છો. હજારોની વચ્ચે બેઠા છતાં એકાંતમાં બેઠા છો, હજારોની વચ્ચે હોવા છતાં એકલા છો. એકલા એટલે એકલતાનો અનુભવ થાય ને એકલતાનો દુઃખ થાય એવું નહીં, શૂનકાર ને શૂન્ય નહીં. શૂનકાર ચારે બાજુ છે, શૂન્યમાં બેઠા છે એની અપેક્ષા નથી, કારણ કે ઈશ્વરનું ધ્યાન તો પરમાનંદની પ્રાપ્તિ તરફ લઈ જાય માણસ. પરમાનંદની પ્રાપ્તિ તરફ જવાનું છે, ઈશ્વરને પ્રાપ્તિ કરવાના, પ્રાપ્ત કરવાના આ બધા સાધનો છે. તો વિવિક્ત દેશે સેવિત્વમ જે કહ્યું, એકાંતની અંદર બેસી જવું એટલે જ્યાં આપણે બીજી બધી વાતોને કારણે ચલિત ન થઈ જઈએ. બેઠા હોઈએ શાંતિથી ને કોઈ બોલાવે એટલે આપણે વિચલિત થઈ જઈએ, કઈ નહીં તો ડિસ્ટર્બ થઈ જઈએ, એ ના થવું જોઈએ. એની સાથેની એકાગ્રતા, ઈશ્વરના સાથેની પેલી અનન્ય ભક્તિને કારણે પેદા થયેલી એ એકાગ્રતા એને અપેક્ષિત છે, એટલે વિવિધ દેશે સેવિત્વમ કહ્યું છે. કેટલીક વખત આ અનુભવ થયો છે.

કે કોઈ સારો શિક્ષક ભણાવતો હોય તો એને બેલ પડે એની ખબર ના પડે, કારણ કે વિષયની સાથે તાદાત્મ્ય કેળવી લીધું છે એટલે વર્ગખંડની અંદર હોવા છતાં એકલો છે, એકાંતમાં છે, અને નહીં તો એકાંતમાં હોવા છતાં બીજાઓની સાથે છે, વિચારે જે આવતા હોય તો પછી કરે શું? ટોળાના જ વિચાર આવતા હોય, બીજાઓના જ વિચાર આવતા હોય, ઘરના વિચાર આવતા હોય, આવનારા પ્રસંગના વિચાર આવતા હોય, આ બધાની અંદર ગૂંચવાયેલો માણસ એકલો બેઠો હોય તોય એકલો નથી, અને આવા બધા વિચારોથી એ ડિસ્ટર્બ ન થયા કરતો હોય તો એ ટોળાની વચ્ચે પણ એકલો છે. તો એવી આપણી બુદ્ધિને કેળવવી, આ બેને જોડ્યા છે. પહેલા ચરણમાં એમ કહ્યું કે અવ્યભિચારી અનન્ય ભાવ વાળી ભક્તિ એને તરત જોડાઈ ગયું કે વિવિક્ત દેશ સેવિત્વમ, એકાંતનું સેવન કરવું, એકાંત જગ્યાનું એમ કહ્યું છે કે જ્યાં આપણે બીજા કશાક દ્વારા વિચલિત ન થઈ શકીએ, શાંતિથી આપણે જ્યાં છીએ, જેની સાથે છીએ એની સાથે રહી શકીએ, એવા પ્રદેશમાં એવા વાતાવરણમાં રહેવું, અને ટોળાથી પ્રીતિ ન રાખવી. આપણે જેના માટે પ્રીતિ હોય એની સાથે બોલીએ, ચાલીએ, વાતો કરીએ, ટોળામાં હોઈએ, અને આપણને ટોળા તરફનો પ્રેમ હોય તો ટોળાના હોકારા પડકારા દેકારા સાથે આપણે જોડાઈ જઈએ તો કે એ પણ નહીં. જન સંસદી અરતિહી, જન લોકો નું સંસદ ટોળું, એનાથી પ્રેમ રાખવો નહીં. હોઈએ ટોળા વચ્ચે તો પણ આપણું ચિત્ત ઈશ્વરની અંદર જ જો સ્થિર હોય તો આપણે ચાલ્યા કરશું, બધાની સાથે વયા કરશું, પણ આપણું ચિત્ત તો સ્થિર હશે. એ કરવું જોઈએ. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતદ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદ્રતોન્યથા. જ્ઞાનની થોડી વ્યાખ્યા આપી છે. જ્ઞાનની વાત આગળ ઘણી થઈ છે. જ્ઞાનને ઘણી રીતે ઓળખી શકાય છે એ પણ આપણે જોયું છે. કેવળ ઇન્દ્રિયોથી થતું જે આપણને જ્ઞાન છે, જે બુદ્ધિમાં થાય છે, ઇન્દ્રિયો વિષયને ગ્રહણ કરીને બુદ્ધિ સુધી મોકલે એટલે બુદ્ધિ નિશ્ચય કરે કે હા આ વસ્તુનું મને જ્ઞાન છે, આ સ્થૂળ છે. પણ આ જગત નું સાચું સ્વરૂપ જાણીએ અને સાચું સ્વરૂપ જાણ્યા પછી એની આપણને ઈશ્વર સાથેના તાદાત્મ્યની પ્રતીતિ અનુભૂતિ થાય ત્યાં સુધી પહોંચવાનું છે, તે જ્ઞાન આપણે કહેવાનું છે. એટલે અહીંયા કહ્યું કે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ અધ્યાત્મ જ્ઞાન એટલે આત્મા એક છે, પરમાત્માની સાથે એનો સીધો સંબંધ છે, એ પ્રકારે એકત્વની અનુભૂતિ. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ, આવા અધ્યાત્મ જ્ઞાનની અંદર નિત્ય માટે સ્થિર રહેવું તે જ્ઞાન છે. અધ્યાત્મ જ્ઞાનમાં હંમેશ માટે સ્થિર રહેવું. અધ્યાત્મ અને અનાત્મ એટલે જેને વેદાંતો વસ્તુ અને અવસ્તુ કહે છે, જે સત છે અને જે અસત છે, જે જગત છે નશ્વર અને જે અલૌકિક સત્વ છે નિત્યત્વ છે, આ બેને સમજવું અને એના કારણે એનું અધ્યાત્મ જ્ઞાન જે છે એ આ વસ્તુની સમજણ પડ્યા પછી આત્મતત્વ

સાથેના એકત્વની અનુભૂતિ એ જ્ઞાન અધ્યાત્મ જ્ઞાન છે. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ. અને તત્વ જ્ઞાન થી જે અર્થને પ્રતિપાદિત કરવામાં આવ્યા હોય એનું દર્શન કરવું. તત્વ જ્ઞાન, આપણે તત્વ શબ્દને સમજવો પડે. તત્વ એટલે તે પણ, મનુષ્યત્વ એટલે મનુષ્ય પણ, માણસ પણ હોય એને મનુષ્યત્વ કહેવાય, ગાય પણ હોય એને ગોત્વ કહેવાય. ત્વ લાગે એટલે તે પણ એવો અર્થ થાય. તત્વ તે પણ શું તે? તો જગત, જીવ અને ઈશ્વર તે પણ એ તત્વ. એ તત્વ જ્ઞાન જે અર્થો આપણને સમજાવતા હોય, આ તત્વ જ્ઞાન જેનું પ્રતિપાદન કરતું હોય એનું દર્શન કરવું. આપણે તત્વ જ્ઞાન માટે, ફિલોસોફી માટે દર્શન શબ્દ એવો અર્થ, એવો શબ્દ વાપરીએ છીએ. ષડ દર્શન ના જુજવા મતા, ષડ દર્શન ઉપરાંત જૈન દર્શન, બૌદ્ધ દર્શન અને ચાર્વાક દર્શન પણ દર્શનો જ છે. ત્યાં પણ તત્વનું જ્ઞાન છે. તે પણ જગતના જગતપણાને સમજવાનો પ્રયત્ન કરે છે, એને પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાન માટે છે ને ત્રણ તબક્કા આપણને આપવામાં આવે છે, શ્રવણ, મનન અને નિધિધ્યાસન. સૌથી પહેલા તો શ્રવણ આવે. આપણને કોઈ કહે, આપણે સાંભળીએ અથવા વાંચીએ, આ શ્રવણ થયું. એટલે જેણે બહુ વાંચ્યું છે, બહુ સારું જાણે છે, એના માટે આપણે ભાષામાં બહુશ્રુત શબ્દ વાપરીએ છીએ. જેણે બહુ શ્રવણ કર્યું છે અથવા તો બહુ વાંચ્યું છે, એ બહુશ્રુત. પછી પોતે જે સાંભળ્યું છે એનું મનન કરે. એટલે આપણે વેદને શ્રુતિ કહીએ છીએ. શ્રવણ થયું ત્યાં, ઋષિઓને દર્શન થયું હતું, એ ઋષિઓએ આપણને એ અર્થો સમજાવ્યા. એટલે આપણે એનું શ્રવણ કર્યું. શ્રવણ કર્યાથી જ્ઞાનની પ્રક્રિયા સમાપ્ત થતી નથી. ઘણું વાંચી લીધું છે એ માણસ ઘણો જ્ઞાની છે એમ કહેવાય નહીં. એની પાસે ઘણી ઇન્ફોર્મેશન, માહિતી ઘણી છે એમ કહેવાય, પણ એ જ્ઞાની છે એમ ના કહી શકીએ. કારણ કે શ્રવણ પછીનો બીજો તબક્કો જે છે એ મનનનો છે. જે સાંભળ્યું એનું મનન થાય એટલે દ્રઢ થતું જાય, અને જેનું મનન થયું અને આપણને સમજાયું તો એનું નિધિધ્યાસન થાય. આ જે શ્લોક છે એ આ નિધિધ્યાસનની વાત કરે છે. કૃષ્ણએ આટલું બધું કહ્યું, એનું શ્રવણ થયું, એનું મનન હવે કરવું પડે, અને પછી નિધિધ્યાસન જ્યારે થાય ત્યારે જ્ઞાનની પ્રક્રિયા પૂરી થાય. એટલા માટે કહ્યું કે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતદ્ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ. એને જ્ઞાન કહેવાય કે શ્રવણ મનનની પ્રક્રિયા પૂરી કરીને નિધિધ્યાસનમાં પહોંચો, એને ધ્યાનમાં લો, એની સાથે તમારી પોતાની જાતને અનુભૂતિની અંદર કેળવો, અને જ્યારે અનુભૂતિ થાય ત્યારે એ જ્ઞાન થયું કહેવાય. તત્વ જ્ઞાનના અર્થોનું દર્શન તમને પણ થાય. ઋષિઓને દર્શન થયું હતું, તમને પણ દર્શન થાય અધ્યાત્મ જ્ઞાન દ્વારા. અધ્યાત્મ જ્ઞાન સાથે નિત્યત્વ તમે સ્થાપિત કરો પછી એને જ્ઞાન કહેવાય, અને એનાથી વિપરીત જે કંઈ હોય તે અજ્ઞાન કહેવાય. ગમે એટલું વાંચ્યું હોય પણ મનન નિધિધ્યાસન ના થયું હોય તો એ જ્ઞાન ન બની શકે. તો જ્ઞાન અને અજ્ઞાન એને સમજાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. બધા સાધનો જુદા જુદા અત્યાર સુધી સાધક માટે ગીતાકારે કયા, અને એ સાધનોને સમજીને તત્વ જ્ઞાન પ્રાપ્ત થાય એની વાત એને જ્ઞાન કહ્યું, અને એ સિવાય જે મળે એને અજ્ઞાન કહ્યું. આગળ વાત કરી છે તેમ દંભ આવી ગયો, અહંકાર આવી ગયો, તો એ અજ્ઞાન થાય એ વાત આપણે
जो

0: તેરમા અધ્યાયની અંદર ચાલી રહ્યા છીએ. હવે આગળ પણ આનું આ જોવાનું છે. તો આવતીકાલ આ તેરમા અધ્યાયને આગળ ચાલીએ, ત્યાં સુધી વિરામ લઈએ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો.

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનીતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઉભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM અને હું રશ્મિ હાડા. દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે એક ગૌરવવંતિત દીકરી, જેને મળીને મને પણ આજે આનંદ થાય છે, એવી દીકરી કે જેણે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ SSCમાં બનાસકાંઠા જિલ્લામાં A1 પ્રથમ નંબર મેળવી 96.33% સાથે કાણોદર ગામનું તેમજ શ્રીરામ વિદ્યાલય સ્કૂલનું પણ ગૌરવ વધાર્યું છે. તો એવી રિયા વજુભાઈ પોલરાને મળીએ. હેલો રિયા.
2: હેલો,
1: કેમ છે?
2: મજામાં.
1: રિયા, અત્યાર સુધીના 10મા ધોરણ સુધીના અભ્યાસ દરમિયાન તે હમણાં એવી વાત કરી કે ઘણી બધી સ્કૂલોનો અનુભવ થયો છે, તો કેટલી સ્કૂલો બદલી આજ સુધીમાં?
2: સૌ પ્રથમ તો મારું એડમિશન ઇંગ્લિશ મીડિયમમાં થયું હતું, કોન્વેન્ટમાં. ત્યારબાદ પછી પપ્પા મમ્મીને લાગ્યું કે ઇંગ્લિશ મીડિયમ કરતા ગુજરાતી મીડિયમમાં બાળકનો વિકાસ સારો એવો થઈ શકે, એટલા માટે પછી વિદ્યામંદિરમાં એડમિશન લેવું હતું. પરંતુ સ્કૂલવાળાની ડિમાન્ડ એવી હતી કે અમારે LC ગુજરાતીમાં જોઈએ, એટલે પછી મેં 2-3 વર્ષ કાણોદરની પ્રાથમિક શાળામાં જ કર્યા. અને ત્યારબાદ છતાં પણ એડમિશન ના મળ્યું એટલે શ્રીરામ વિદ્યાલયમાં મેં 6ઠા ધોરણમાંથી એડમિશન લીધું અને 6ઠાથી 10મા સુધી હું ત્યાં જ ભણતી આવી છું.
1: જ્યારે 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું, તો જ્યારે રિઝલ્ટ આવ્યું એ પહેલાંની પરિસ્થિતિ મગજમાં શું હતી?
2: મેં 92-93 ઉપર તો વિચાર્યા જ હતા કે મારી મહેનત એટલી તો હતી જ કે હું 92-93ને ક્રોસ તો કરી શકું, પરંતુ 96 એટલા મેં એક્સપેક્ટ નહોતા કર્યા. 95 સુધી બરાબર હતું અને 96% સાથે જિલ્લામાં પ્રથમ, એ થોડું અનએક્સપેક્ટેડ હતું, પરંતુ આઈ ફીલ વેરી મચ ગુડ.
1: અને રિઝલ્ટ આવ્યું એ પછી પરિવારની પરિસ્થિતિ ને ઘરમાં કેવો માહોલ હતો?
2: બધા ખુશ થઈ ગયા અને ફોન ઉપર ફોન, કોંગ્રેચ્યુલેશન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બધેથી જેટલા રિલેટિવ્સ હતા બધાનો કોંગ્રેચ્યુલેશન કહેવા માટે ફોન આવ્યો.
1: જે સ્કૂલમાં અભ્યાસ કર્યો શ્રીરામ વિદ્યાલયમાં, તો એ સ્કૂલના શિક્ષકો અને એ સ્કૂલે જે તારા પાછળ મહેનત કરી છે, તો એ બાબતે સ્કૂલ બાબતે શું કહીશ?
2: સ્કૂલના ટીચર્સ અને બધા જ સપોર્ટિવ હતા, એમણે સારો એવો કોઓપરેટિવ મારી સાથે કર્યું. કોઈ પણ સ્ટડી રિલેટેડ ક્વેરી હોય તો તમે એમને ફોન કરી શકો, રિસેસના ટાઈમે મળી શકો. બધા જ ટીચરો સારા એવા સપોર્ટિવ હતા અને બધા જ ટીચરોએ મને સારી એવી પ્રોત્સાહિત કરી છે, પરંતુ ખાસ કરીને RP સર હતા, એમણે મને વધુ પ્રોત્સાહન આપ્યું છે, તે બદલ RP સરનો ખાસ ધન્યવાદ કહીશ.
1: કાણોદર ગામનું પણ ગૌરવ વધાર્યું છે. અને કાણોદર ગામ એટલે બહુ એજ્યુકેટેડ ગામ છે અને એમાં પણ બનાસકાંઠામાં તારો પ્રથમ નંબર, એટલે કાણોદર ગામમાં પણ ખૂબ ખુશીનો માહોલ હશે. તો ગામ વાળા અને સમાજ તરફથી તને શું પ્રેરણા મળે?
2: એટલે જે આ પ્રાથમિક શાળા નંબર 1 ત્યાં મેં અભ્યાસ કરેલો, એટલે જે એમના પ્રિન્સિપાલ નરેશભાઈ જોશી, એમણે

0: મને એટલે કે ત્યાંથી અભ્યાસ લીધો એટલે એમને એવું બતાવું હતું કે એવું નથી કે પાલનપુરની સ્કૂલમાં ભણેલા લોકો આગળ વધી શકે, પ્રાથમિક શાળાના લોકો સ્ટુડન્ટ્સ પણ આગળ વધી શકે છે. એટલે એમણે મારો ફોટો લીધો અને એ પણ એમનો પણ ફોન આવ્યો હતો, શાળાના શિક્ષકોનો પણ મને અભિનંદન આપવા માટે ફોન આવ્યો હતો. ગમ્યું એ બદલ મને.
1: ખૂબ સરસ. 10મા ધોરણમાં જ્યારે અભ્યાસ ચાલુ હતો ત્યારે દિવસ દરમિયાનના કેટલા કલાકની મહેનત હતી?
0: મારું એવું માનવું છે કે દિવસ સ્કૂલના કલાકોના અંદર જેટલું તમારે ચાલે એટલું ઘરે આવીને રિવિઝન કરો તો છેલ્લે તમારે હેક્ટિક સિચ્યુએશન તમારે સામનો ના કરવો પડે. અને સ્કૂલમાં પણ સોમ અને ગુરુવારે ડેલી ટેસ્ટ લેવાનું ચાલુ જ રહેતું હતું એટલે એનું પણ રિવિઝન થતું રહેતું હતું. અને સાથે સાથે ઘરવાળાએ પણ સારો એવો સપોર્ટ કર્યો સ્ટડી રિલેટેડ. પછી બોર્ડમાં કેવું હોય, બોર્ડની એક્ઝામ કરતાં જે બોર્ડનો માહોલ હોય એ સ્ટુડન્ટ માટે વધારે ડિફિકલ્ટ બનતો હોય છે, પરંતુ ફેમિલી મમ્મી પપ્પાએ સપોર્ટ કર્યો, બુસ્ટઅપ કર્યું કે ના એવું કશું નથી. અને જ્યારે હું સ્ટ્રેસ ફીલ કરતી હતી તો ટેન્સ થતી એ વખતે બી મને મોરલી સપોર્ટ મળ્યો છે, એ બદલ મમ્મી પપ્પાનો અને ફેમિલીનો બી થેન્ક યુ છે.
1: હા, જે 10માના રિઝલ્ટ પછી ઘણા બાળકો એવું વિચારતા હોય છે કે આ ફિલ્ડમાં જવું છે, આ ફિલ્ડમાં જવું છે અને એક એવી લાઈન પસંદ કરવી છે, તો તારો શું વિચાર છે, કયા ફિલ્ડમાં જવું છે આગળ?
0: મારો વિચાર છે એક્ચ્યુરીનો. એટલે પહેલેથી જ મને બિઝનેસ, એકાઉન્ટ, સ્ટેટિસ્ટિક એ બધામાં રસ હતો અને મારું બેકગ્રાઉન્ડ પણ બિઝનેસનું જ છે. એટલે એક દિવસ એટલે મેં પપ્પાને વાત કરી કે મારે આવી રીતે જવું છે. એટલે પપ્પાને કોઈ વાંધો નહોતો અને પછી પપ્પાએ સર્ચ કર્યું આના અંદર એટલે એમને એક્ચ્યુરી વિશે એક ફિલ્ડ મળી. એટલે એમણે મને જાણ કરી અને પછી અમે વધારે સર્ચ કર્યું. મારા એક સર હતા એમના તરફથી બી અમને સારું એવું ગાઈડન્સ મળ્યું. એટલે એક્ચ્યુરીના અંદર સ્ટેટિસ્ટિક, બિઝનેસ, ઇકોનોમિક્સ બધાનો કોમ્બો છે અને એ ફિલ્ડ, એના બધા વિષયો મને મારા મનગમતા છે એટલે એ ફિલ્ડ મારા માટે યોગ્ય છે. અને એક્ચ્યુરી વિશે વધારે માહિતી આપું તો એક્ચ્યુરીની ફિલ્ડ એક્ચ્યુરિયલ સાયન્સ છે અને તેના અંદર કોઈ ફાઇનાન્શિયલ કંપની એટલે કે ઇન્સ્યોરન્સ કંપની અથવા તો બેંકના અંદર જે કરંટ સિચ્યુએશન અને ફ્યુચરની સિચ્યુએશનને પ્રેડિક્ટ કરીને જે પોલિસી ડિવાઇસ કરે છે એક્ચ્યુરીનું કામ છે. અને એક્ચ્યુરી એટલે પોલિસી મેકર. આ ફિલ્ડના અંદર તમારું પરફેક્શન હોવું ખૂબ જ જરૂરી છે, કેમ કે કોઈ બેંક અથવા તો ઇન્સ્યોરન્સ કંપનીના અંદર જો કોઈ કેલ્ક્યુલેશનની એક આંકડાની બી પણ મિસ્ટેક થતી હોય છે તો ક્લાયન્ટને અથવા તો કંપનીને બંનેને ખૂબ વધારે પડતો લોસ બી જઈ શકે છે અને ફાયદો બી થઈ શકે છે. અને આ એક્ચ્યુરી માટે પરફેક્શન હોવું બહુ જરૂરી છે અને આના દ્વારા તમે ક્લાયન્ટ અને કંપની બંનેને સારો એવો લાભ કરી આપો એવી ફિલ્ડ છે.
1: ખૂબ સરસ. અત્યારે જે બાળકો 10મામાં અભ્યાસ કરી રહ્યા છે તો તારી જે મહેનત હતી એ પ્રમાણે એ બાળકોને એવું કોઈ ગાઈડન્સની જરૂર હોઈ શકે કે રિયાનો પહેલો નંબર આવે છે તો રિયાએ આ કર્યું છે આ કર્યું છે, તો એ બાબતે થોડી વાત કરીશ?
0: હા, જનરલી કેવું હોય છે કે સ્ટુડન્ટ્સને ઘરેથી જ કહેવામાં આવતું હોય કે ના તમારે એમને બાઉન્ડ્રી બનાવીને આપવામાં આવે કે તમારે આટલા માર્ક્સ લાવવાના, આ કરવાનું. મને ઘરેથી એવું કોઈ પ્રેશર નહોતું. મને જે સક્સેસ મળી એ મારી સહજ મહેનતની જ છે. એટલે પેરેન્ટ્સને બી કહીશ કે પ્રેશર ના કરો, એમની જેટલી કેપેસિટી હોય એટલું કરે, ઇટ્સ ઓકે. અને આટલા ટકા લાવવા પાછળ રોજે રોજની મહેનત કહી શકાય.
1: અત્યારે આપણી સાથે રિયાના મમ્મી પપ્પા પણ હાજર છે. હું રિયાના મમ્મી ખુર્શીદાબેનને પૂછીશ. ખુર્શીદાબેન, રિયાની આ મહેનત અને રિયાનું આ પરિણામ તમને કેવી લાગણી અનુભવી?
2: બહુ જ ખુશી થઈ. નાનપણથી જ રિયા બહુ જ પરફેક્ટ છે એમ, હું તો એને એટલું બધું સપોર્ટ નથી કર્યો પણ એ જાતે જ પોતે જ બધું આ કર્યું છે. પહેલેથી પંક્ચ્યુઅલ છે દરેકે દરેક બાબતમાં. એ પોતે બહુ ચીવટથી, કાળજીથી પોતે અભ્યાસ કરે. અમે, હું તો મારાથી થાય એટલી મહેનત કરી છે, બાકી બધી મહેનત એની જ છે અને જાતે જ આગળ વધી છે એટલે મને બહુ જ ગર્વ છે.
1: એવી કોઈ ગમતી બાબત રિયાની કે જેનાથી તમને એક એવી કોઈ ઘટના પણ કદાચ થઈ હોય કે કોઈ એવી વસ્તુ યાદ આવી હોય અને રિયાએ બહુ સારું કામ કર્યું હોય? આ 10મા ધોરણનું પરિણામ તો ખરું જ, પણ એ સિવાય અધર એક્ટિવિટીઝમાં કે એમાં કોઈ
2: અધર એક્ટિવિટીઝમાં એને ઘરની અંદર પણ દરેકે દરેક વસ્તુમાં એને બહુ જ રસ છે અને પંચ્યુઅલ પણ છે. કોઈ પણ હોય આમ ચલાવી ના લે, દરેકને મમ્મી હોય, પપ્પા હોય, ભાઈ હોય, દરેકને પોતે આમ સહજથી શબ્દો બોલી કાઢે. પણ એને એ બહુ સારું હતું કે એ પોતે પોતાની અંદર અને ઘરવાળાને પણ એ પોતે આમ એક્યુરેટ રાખે
1: એટલે પાછળથી પણ
2: એને એ જ છે.
1: સરસ. અને જ્યારે પણ એ ક્યાંય બહાર જશે તો પણ તમે એની ચિંતા નહીં?
2: હા, એની મને લગી રહી ચિંતા નથી.
1: અત્યારે જે બાળકો ભણી રહ્યા છે અને મમ્મી પપ્પાનું જે પ્રેશર બાળકો ઉપર હોય છે અને બાળક

0: એક એવું હોય છે કે મમ્મી પપ્પા કહે તો થાય, અથવા મમ્મી પપ્પા કહે છે તો કરીએ, નહીં તો કઈ નહીં. તો આવો રિયાનો સ્વભાવ બિલકુલ નથી. પણ તમે એક મમ્મી પપ્પા તરીકે અને મમ્મી તરીકે તમે એવી દીકરીઓને, એવા માતા પિતાને શું કહેશો કે આવા બાળકને આપણે જયારે હોશિયાર હોય જ છે તો ફક્ત એને પીઠબળની જ જરૂર હોય છે, તો એ બાબતે આપ શું કહેશો?
1: હોશિયાર બાળકોને તો ફક્ત આપણને એને મોટિવેશન જ કરવાનું છે, એને પ્રેશર તો બિલકુલ આપવાનું જ નથી. જો પ્રેશર આપીશું તો બાળક દિવસે દિવસે પાછળ પડી જશે. એટલે આપણે એને વધારે ને વધારે મોટિવેશન કરીશું તો વધુ ને વધુ આગળ જશે. હું તો મારી રિયાને બિલકુલ શું કહેવાય આમ મોટિવેશન જ કરી છે, એને ભલે એની થાય એટલી મહેનત કરે, કરે તો હું ના પાડું કે બસ હવે બેટા રહેવા દે, છતાં પણ એમ કે ના મારે કરવું જ છે. એટલે વાલી તરીકે આપણે બાળકોને વધુ પ્રેશર તો ન જ આપીએ, અને માનસિક એકદમ રિલેક્સ મળે એ રીતે આપણે ઘરનું વાતાવરણ બી એ રીતનું આપણે રાખીએ કે બાળક ખુશ થઈને ભણે. અને હું તો એટલું કહું કે ક્યારેય અમારે સિન્સિયર થઈને ભણી નથી, રમતા રમતા જ દસમું ધોરણ પાસ કર્યું છે એણે, ક્યારે ટેન્શનમાં પણ નથી અને ક્યારે બસ સહજતાથી જ એ અભ્યાસ કર્યો છે, એટલે જ વધારે આગળ વધી જઈ.
0: ખૂબ સરસ સર. આપણી વચ્ચે રિયાના પપ્પા વજુભાઈ પોલરા આપણી વચ્ચે છે. નમસ્તે.
2: નમસ્કાર.
0: વજુભાઈ, હું આપને પૂછવા માંગીશ કે રિયાએ અત્યારે જે વાત કરી કે મારે આગળના ફિલ્ડમાં સાયન્સ મેડિકલ ને એન્જિનિયરિંગમાં નથી જવું, તો એક વાલી તરીકે આપ આટલી હોશિયાર દીકરીને, ઘણા બધા વાલીઓ એવું વિચારતા હોય છે કે આટલા બધા સારા ટકા છે તો બસ મેડિકલ ને એન્જિનિયરિંગ લાઈન આપણી માટે ઓપન છે, તો એક વાલી તરીકે આપ આ દીકરી માટે શું કહેશો?
2: વેલ, ખરેખર તો પહેલાં તો મારી જે બેટી છે એના ઉપર મને બહુ પ્રાઉડ છે, અને એને જે 96.33% લાવી છે એ બદલ એમ કે મારા ફેમિલી અને મારા કુટુંબને અને સમાજને પણ એકદમ પ્રાઉડ ફીલ થાય એવું કામ કર્યું છે. અને બીજું, જ્યાં સુધી બાળકના ઇન્ટરેસ્ટનો સવાલ છે ત્યાં સુધી હું એવું માનું છું કે બાળકના ઇન્ટરેસ્ટ મહત્વનો છે. જો બાળકને માન લો કે મેડિકલમાં રસ નથી પણ છતાં પણ આપણે એને બહુ પ્રેશરાઇઝ કરી અને આપણે એને મેડિકલમાં મૂકીએ તો એ સક્સેસ જવાના ચાન્સીસ ઘણા જ ઓછા છે, ઘણા જ ઓછા છે. એટલે બાળકના પોતાના અંતરાત્મા શું કહે છે એ બહુ જ મહત્વની વસ્તુ છે. એટલે મારી દીકરીના કેસમાં એનો જે આત્મા જે હતો કે ભાઈ મારે બિઝનેસ લાઈન જવું છે, ફાઇનાન્શિયલ સેક્ટરમાં જવું છે, એટલે પછી મેં 2-3 ફિલ્ડનો કર્યો, સ્ટડી કર્યો અને પછી એને સમક્ષ હું મૂક્યું. એને પછી એને કર્યું ડિસાઇડ કે ના પપ્પા, હું હવે આ કોમર્સ લાઈનમાં જ જવા માગું છું. ભલે લોકો કહેતા હોય કે ભાઈ આટલા સારા ટકા આવ્યા છે તો એમ કે ભાઈ કેમ મેડિકલ ને એન્જિનિયરિંગમાં કેમ મૂકતા નથી, પણ હું મારી દીકરીના અંતરાત્માને ને ના અવાજને સાંભળીને બહુ ખુશ છું, અને એ મને 100% વિશ્વાસ છે કે એ ફિલ્ડમાં 100% એ સક્સેસ જશે જ.
0: જ્યારે 10માનું રિઝલ્ટ આવ્યું ત્યારે તમે કેવું ફીલ કર્યું હતું? પહેલાં તમને ખ્યાલ હતો કે રિયા હોશિયાર છે જ, પણ બોર્ડમાં નંબર આવશે એવું તો તમે વિચાર્યું કદાચ નહીં હોય?
2: લગભગ હું એને લગભગ બોર્ડના જે જે 6 તારીખે રિઝલ્ટ આવ્યું ને એના પહેલા જ હું એને કહેતો હતો કે બિલકુલ ધમાકો થશે, મારો અંતરાત્મા એવું કહે છે કે ધમાકો થશે, ગામમાં હોવા થઈ જશે કે હા રિયા ને 96.33 ટૂંકમાં કહેવાનું કે બહુ
0: સારું રિઝલ્ટ
2: મળશે. એટલે પહેલેથી જ મને વિશ્વાસ હતો કે બહુ જ સારું રિઝલ્ટ એનું આવશે, અને પણ 96.33 બનાસકાંઠા જિલ્લામાં ફર્સ્ટ આવ્યું છે એટલું મેં એક્સપેક્ટ નહોતું કર્યું, અને હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું, અને એના જીવનમાં આગળ વધે એવી ખૂબ જ શુભકામના.
0: ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમની વાત કરીએ તો રિયાએ વાત કરી કે મારા પપ્પા અને મમ્મીનું પણ એવું જ કહેવું હતું કે આપણે ગુજરાતી મીડિયમથી જ અભ્યાસને આગળ વધારીએ. અત્યારે વાલીઓના પ્રેશર વધી રહ્યા હોય છે કે ઇંગ્લિશ મીડિયમમાં જ બાળક ભણે અને આગળ વધે. આ રિયા એક ઉત્તમ ઉદાહરણ છે ગુજરાતી મીડિયમની બાબતમાં, તો એ માટે વાલીને આપ શું કહેશો?
2: શરૂઆતમાં અમે જ્યારે સ્કૂલમાં એને મૂકવાની વાત આવી ત્યારે એ બધો એક એવો માહોલ હતો કે ભાઈ આપણે ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ, ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ. એટલે પછી અમે બધાના દોરવાએ દોરે અમે ત્યાં આગળ એને કોન્વેન્ટ સ્કૂલમાં મૂકી. પછી એને 2 ધોરણ પાસ કરીને પછી અમે બંને, હું અને મારી વાઇફ બંને પણ વિચાર્યું કે આપણે એવું અમને ફીલ થવા માંડ્યું કે ભાઈ ગુજરાતી મીડિયમમાં એનો પોતાનો જે કંઈ સબ્જેક્ટ છે એના અંદર એનો કોન્સેપ્ટ ક્લિયર થશે, એની પોતાની માતૃભાષામાં એનો પોતાનો કોન્સેપ્ટ ક્લિયર થશે. ઇંગ્લિશમાં એ કદાચ ક્રેમિંગ કરી અને ગોખીને પણ કદાચ 1000 ટકા લાવી શકે. એટલે પછી અમે બંને ડિસાઈડ કર્યું કે આપણે હવે એને ગુજરાતી મીડિયમમાં જ આગળ વધારવી છે. હા, અત્યારના માહોલમાં એવું છે કે ઇંગ્લિશ મીડિયમની જરૂર નથી પણ ઇંગ્લિશ લેંગ્વેજ આવડવી જોઈએ એ મહત્વનું છે. એટલે પહેલેથી જ પછી અમે એવું ડિસાઈડ કર્યું કે ભાઈ આપણે એને ગુજરાતી મીડિયમમાં મૂકીએ અને ગુજરાતી મીડિયમના સાથે સાથે આપણે એને ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર થોડોક ભાર આપીએ, જેથી કરીને બંને વસ્તુ આપણને

0: આપણને એચિવ કરી શકીએ, એટલા માટે અમે એમને એને પછી ચેન્જ કર્યું મીડિયમ, અને જે કહેવાય ગુજરાતી મીડિયમ લીધું એડમિશન અમે.
1: જેમ ગુજરાતી મીડિયમ ને અંગ્રેજી મીડિયમ ની આપણે વાત કરી, એમ સમાજમાં દીકરીનું પણ એટલું જ મહત્વ છે. અને રેડિયો પાલનપુર દ્વારા અને મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર દ્વારા આ જે દીકરી શ્રેણીની અત્યારે જે સિરીઝ ચાલી રહી છે, તો કે જે સફળ દીકરીના પિતા છો એવા

0: અને ખાસ કરીને જે કાણોદર સમાજમાં જે છે, કાણોદર સમાજમાં એવું દીકરી કે દીકરાનો કોઈ જ એવો ભેદભાવ છે નહીં. એ ખરેખર મારા સમાજ માટે બહુ ગૌરવની વાત છે. કદાચ બીજા સમાજમાં પણ આ વસ્તુ ખરેખર લોકોને ખરેખર વિચારવું જોઈએ કે દીકરી અને દીકરા બંને સમાન જ છે. અને જો બંનેને આપણે જો પ્રમોટ કરશું તો દીકરી પણ એમ કે આગળ વધી અને પોતાના કુટુંબનું, પોતાના સમાજનું, પોતાના ગામનું, દરેકનું એમ કે નામ રોશન કરી શકે છે. એટલે મારું એવું માનવું છે કે દીકરી અને દીકરો બંને સમાન જ છે અને એ ભેદભાવ અત્યારે ભૂલી જવો જોઈએ આપણે.
1: સાચી વાત છે રિયા. એજ્યુકેશનની સાથે જ્યારે ભણવામાં તો તારી મમ્મીએ જેમ વાત કરી એમ રિયા પહેલેથી હોશિયાર અને બધી જ બાબતોમાં એક્ટિવ. બીજો અધર્સ આનો શોખ છે તને?
2: બીજા શોખની વાત કરીએ તો મને થોડું કુકિંગમાં પણ રસ છે અને વધુ ફરવું વધારે ગમે છે, વર્લ્ડ ફરવું વધારે ગમે છે, એટલે એનો પણ શોખ કહી શકાય.
1: સરસ. જ્યારે દસમાનું આ એક ચોંકાવનારું રિઝલ્ટ તારા સામે આવ્યું અને તને એમ થયું કે ના, અમે કંઈક સારું એક એજ્યુકેશન મેળવ્યું છે, હવે આગળ તે જે વાત કરી એમ કોમર્સ ફિલ્ડ પસંદ કરીને આગળ વધવું છે અને ભવિષ્યમાં એક સારું નામ મેળવવું છે, તો સમાજ માટે એક બનાસકાંઠા જિલ્લાના જેટલા પણ સ્ટુડન્ટ છે એમના માટે અને તારા જેવી દીકરીઓ કે જેમણે ઘણું બધું એજ્યુકેશનમાં આગળ વધવું છે, તો એમના માટે એક લાસ્ટ મેસેજ આપીશ?
2: કોઈ પણ કામ કરું તો તમારા ઇન્ટરેસ્ટથી જ કરવું. વાત અત્યારના ટ્રેન્ડના અંદર એવું છે કે માત્ર બી ગ્રુપ, એ ગ્રુપ સાયન્સ રાખવાથી જ વિદ્યાર્થી આગળ વધશે. બસ જ્યારે પબ્લિક સામે કોમર્સ આવે એટલે તો પછી આપણી રેપ્યુટેશન ક્યાંય જતી રહે, અત્યારનો માહોલ એવો છે. પણ રિયલમાં એવું નથી, તમારો ઇન્ટરેસ્ટ જેમાં હશે એના અંદર તમે આગળ વધશો તો ડેફિનેટલી તમને સક્સેસ મળશે. અને દરેક વિદ્યાર્થીએ પોતાનો ઇન્ટરેસ્ટને શોધવો જોઈએ, પૂરેપૂરા પ્રયત્ન કરીને. તમારો ઇન્ટરેસ્ટ આર્ટ્સમાં આવે તો આર્ટ્સ લેવું, એવું નથી કે આર્ટ્સ લેવાથી તમે અનસક્સેસ થઈ જશો. એટલે મેઇન વસ્તુ ઇન્ટરેસ્ટ છે, ઇન્ટરેસ્ટથી જ તમારે પોતાની ફિલ્ડને શોધવી જોઈએ.
1: ખૂબ સરસ. તો આપણી વચ્ચે હતી રિયા વજુભાઈ પોલરા અને એની સિદ્ધિને આપણે બહુ જ રીતે એને વખાણી અને સમાજમાં બનાસકાંઠા જિલ્લામાં એને આપણું જે ગૌરવ વધાર્યું છે તે બાબતે રેડિયો પાલનપુર 90.4 FM અને મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ.
2: થેન્ક યુ.
3: તો ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આરજી પ્રિયંકા. આપણે ગત એપિસોડમાં માનવીની ભવાઈમાં વાત કરી હતી કે ભૂખી ભૂતાવળ, કાળું પોતાના આંખો સામે જે દ્રશ્ય જોઈને આવે છે એ કોઈના માન્યમાં ન આવે એવો છે. ભૂખ માણસ સાથે શું નથી કરાવી દેતો અને માણસના જીવનની ચરમસીમા શું છે એ પન્નાલાલ પટેલે આ ભૂખી ભૂતાવળમાં આપણે સમજાવી દીધું છે. પરંતુ આગળ હજુ પણ કુદરતની પરીક્ષા બાકી છે. શું થાય છે કુદરતની પરીક્ષામાં? કાળું કેવી રીતે ગામ લોકોને આ દ્રશ્ય વિશે કહેશે? લોકો શું વિચારશે? અને રાજુના જીવનનું શું? શું એ સાહુકાર પાસે જતી રહી છે? ઘણા બધા પ્રશ્નો છે માનવીની ભવાઈમાં, પરંતુ જાણીશું આજના એપિસોડમાં. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: કાળોને ઠીક લાગ્યું, ટોપલા ઉપર ખડો થઈ ગયો અને સૌ કોઈ માથા ઉપર જગજગી રહેલા આપલાના અજવાળામાં કાળો જાણે દેવદૂત ન હોય એમ જોઈ રહ્યા. પણ સાચું પૂછો તો કાળો દેવદૂત ન હતો, પેલી ભૂખી ટળવળતી ભૂતાવળોનો દૂત હતો. કાળો ચડતા અને ચડ્યો અને ક્ષણભર મૂંઝાયો, મારે શું કહેવું છે, આ લોકોને શું સાંભળવું છે. બીજી ક્ષણે લો ભાઈ બોલતા બોલતા તે આવ્યો. હવે શું કહેતા હતા, નાથાની વહુ કંકુ બોલી, અરે બળ્યું વાત તો કરો, તમે ધાડમાં ગયા હતા તે. એમાં શું કહેવાનું ભાભી, ને કાળુની નજર પેલા મરેલા ઢોરને, વીંટાળી ગયેલા એ માનવ ગીત, કાચા માંસના લોચા ને લોહીના ઘૂંટડા વગેરે ખડું થઈ ગયું. પારે શ્વાસ સાથે બોલ્યો, એ તો ભગવાનને હું કહું છું કે અંધાપો હાલજે, પણ આવું સાથે ભાવ કદીએ ન ભાળજે. મી મારી સગી આંખે આપણા ઢોર કપાતા ભાળ્યા ને કપાયેલા ઢોર પર. તમને બધાને શું કહું, પણ જાણે આપણે અહીં મરેલા ઢોર પર આવે ને એવા સમડા ગરજા અને ગીધડા જોઈ લો, એક જ ફેદા ફેદ ને એ જ ખેંચા ખેંચ, એમ જ લડવા ને એમ જ બરાબર. કાળુનો અવાજ કંઈક ઢીલો પડ્યો, આંખના ખૂણા ભીના થઈ ગયા. ગળું સાફ કરતા કહ્યું, આપણે તો મસાણ જગાડેલા નથી જોતા, પણ લોકો કહે છે કે મસાણ જગાડે છે ત્યારે હોકસ સાથે બાબરો આવે છે અને એની પાછળ ભૂતાના કંગ ઉલટે છે. સુગ્રાવાળ ને કંગલા વંગલા દે ખાવ ખાવનો દેકારો બોલાવતી ગળ્યું. કાળુએ પાછું ગળું સાફ કર્યું, પેલો શ્વાસ લીધો, બરાબર એ જ ન્યા, પણ ભાઈ એમાં એક બાબરાની ભૂલ હતી. રામો બોલી ઉઠ્યો, એ જ તો દુઃખની વાત છે, બાબરો હોત તો કબજે રાખત, પણ આ તો ધણી વગરના ધુરોળ સુના. ખરી વાત ભાઈ ગ્રામા, ખરી વાત, કાસમ ઘાંચી બોલ્યો. કાળજાળ થઈ ઉઠ્યો હોય તેમ ઊભો થયો, હાથ હલાવતા હલાવતા કહેવા લાગ્યો, જેને સહારે જાપ જપતા હતા એ મસાણ જગાવતા હતા એ બાબરો, આપણા ઠાકોરને દરબારમાં તો મેલોમાં મેલો છે. સોના રૂપાના ઢોલીએ ચડી મઢેલા હોકા પીવે છે અને મશરની તણાઈઓને મોજો મારે છે, ને આ કાળું કહે છે કે એમાં જરાય ભૂલ નથી. પેલા ધણી વગરના ઢરોળ ઢોર તો ધાડી લઈ ગયા છે, હવે આવ્યો છે ધરા લૂંટવાનો વારો. ચેતવું હોય તો ચેતજો, નકર આ બે એક બે દનમાં તો ખલ્લાસ. અને ચોપાટમાં પાછું ઉમેરતા કહ્યું, પછી કેશો શું રહી કહ્યું. ક્ષણ બે ક્ષણ તો શાંતિ છવાઈ, વેમ પડ્યો આ બધું માનવી ઊભું ને ઊભું સુકાઈ તો નથી ગયું. કાળું ઉતરીને ચોપાટમાં જઈ બેઠો, પછી ઉધરસ છીંક વગેરે સરવાળાટો થયો ને એકબીજા બોલી ઉઠ્યા, ઘર લૂંટી લેશે તો એ ઘરમાં કંઈ કહેશે ને, એ લાઈ ને

બે ચાર જણ હુંકારો ભરી ઉઠ્યા. હા હા, તમારા જેવા તો ઉછાળા ભરીને શું લઈ જવાના, એક ટંક દાણા હશે એ તો લૂંટાતા લૂંટાતામાં પેટમાં ઠેકાણે કરી દઈશું. વાત તો ખરી છે, ઉછાળે જઈને પારકી ધરતી પર પંડ પાંડવો એના કરતાં એ ઘરનો માળો શું ખોટો. રામો અને લોકો એની હારમાં જઈને બેઠા અને એમ કરતાં કરતાં તો લગભગ બે ભાગ ગામે આજે પહેલી વાર પોતપોતાનું પોવિતર તરસાળ ઉઘાડી નાખ્યું. રામાભાઈનું કહેવું ખોટું નથી, ધાડ પાડીને બબ્બે મણના દાણાને લઈ જાય ત્યારે અમે અડધા તો મરી જ ચૂક્યા છીએ અને અડધા જીવતા છીએ. 15 દન મોડા મરતા હશું તો વહેલા મરી જશું. તો વેચાત ભગવને નાના સરખા છતવાળા પણ ઉછાળાની વિરુદ્ધમાં ઉતરે. નાનાએ કહ્યું, અરે આપણે બધા ભેગા હોઈશું તો એ ભીલાની માએ સવાસે સૂંઠ નથી ખાધી કે ગામમાં આવીને લૂંટી જાય. બહાર શું પડે છે ભીલાના, વેચાત તો જાણે એ ધાડને પાછી ન પાડતો હોય.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: ત્યારે એમ રાખો ને, રણછોડ મુખીનું કરમાયેલું મોં સહેજ સતેજ થયું જ્યારે કાસમ ગાંચી ખુશ થયો. હા, આમ તો હિંમત રાખતા તો કુણ નાચકે છે, પછી તો રણછોડ મુખી જેવાય ગણતરી કરવા લાગ્યા. ઉચાળે નીકળીએ કાં તો વાટમાં ભીલ ઉઠ્યા તો શું કરવાના? કેમ જાણે કે શેરપુર જેવા મોટા ગામમાં નહીં લૂંટાય ત્યારે એના કરતાં ઘરમાં સંતાડી રાખશું, કાળુંથી ન રહેવાય. તમારી બધાની મરજી ન હોય તો કંઈ બેળે ઉચાળા ભરાવા નથી, પણ પાછળથી કહેશો કે કહ્યું નહીં. હજુએ હું તો કહું છું કે સમા થવાની ને ખાલી પેટે પડી રહેવાની બધી એ વાતો આ ઠંડા પોરના ગપ્પા જ માનજો. એ વાતો કરતાં આજે મેં જોયું છે ને, ધાડા જોયા નથી. કાળુના અંગ અને અવાજમાં કંપ વધ્યો. મને થાય છે કે આટલું માનવી આવ્યું ક્યાંથી? એ તો ડુંગરા વીવાય કે આબલા ફાટ્યા? ક્ષણે થંભી આગળ ચલાવ્યું, પણ ભાઈ, ડુંગરાએ નથી વીવાયા અને આબલાએ

ભીંતી ફાટ્યા. ભૂખના માર્યા ડુંગરોમાંથી તણાઈ તણાઈને આપણી આ શાહુકારી વસ્તીને કાંઠે આવ્યા છે ને આવતા જ જાય છે. યાદ કરો ગણ્યા દનમાં નદી કાંઠાની ડુંગરીઓ પબરાથી ભરાઈ ન જાય. એક એક ડુંગરી તમને મધના પોળા જેવી ન દેખાય તો મારું નામ ખાસડું ઠોકજો. અને હોકા સાથે ઘરમાં બેસતા ઉમેર્યું, હમણાં તો હું કાંઈ નથી કહેતો. ધાડાની તો એમને ક્યાં પાડીએ છીએ, આપણે આવીને ધાન લઈ જશે, કઈ મને તો નહીં ખાઈ જાય ને, રામાએ કહ્યું.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હોકો ભરતા કાળું બહાર ધસી આવે. ચૂલામાંથી લીધેલો અંગારો ચીપિયામાં જ રહી ગયો ને રામા સામે લાંબી ટૂંકી કરતા લોકોને વેમ પડ્યો, બાળવા જાય છે કે શું? કાળુની સિલક અને એનો અવાજ એવો જ હતો, મને ખાઈ જશે, મને આ કાચાને કાચા કરડી જશે. તને હજુ ખબર નથી, ગામના ઘરડા હોય એમને જઈને પૂછી આય, કઈ કોઈ દઈ માનવી માનવીને ખાય એવું સાંભળ્યું? અરે સાંભળ્યું તો હશે, પણ પૂછજે કે કંઈક મને ને એમાંય માં એ પેટના જણે એને ખાતી હશે. કાળુએ પડે થંભી આસપાસ નજર ફેરવી. કોઈ નહીં, મેં સાંભળ્યું છે, મેં સાંભળ્યું છે

તોય આપણે નહીં માનીએ, પણ યાદ રાખજો આ છપ્પનિયા સાંભળવા મારા જેવા કર્મીનો દેખાવ મળશે, માટે લાખ વાતની એક વાત પીઠ ફેરવતા કહ્યું, તોય ના માનો તો તમારા ભોગ, વળી પાછી શાંતિ છવાય. રણછોડ મૂકી બોલતા થયા, તો ધાવ ભેગા ને કરો વિચાર. ભેગા તો થયે જ છીએ ને, કે તમારે એક એક જણ ઘર સાચવવા રહ્યું એને બોલાવી લેવું છે, રામાએ કહ્યું. આ સાથે લોકોને ભાન આવ્યું, હાય હાય રે બાપ, મારા તો ઘેર કોઈએ નથી, હું તો પૂરી સાંકળ ચડાવવાય નથી રહી. બીજી બોલી, પણ પુરુષો તો બધા અહીં જ હતા, સ્ત્રીઓ એકલી જાય તો ખરી, પણ ઘરમાં રહે કેવી રીતે? આખરે ફળે દીઠ બે બે જણા પુરુષોને સાથે પેલા સ્ત્રીઓને બાળકોને મોકલી દેવામાં આવે, જ્યારે બીજા લોકો નક્કી કરવામાં આવે. બે પક્ષ તો ચોખ્ખા હતા, એક કાળું ને બીજો રણછોડ નાનાનો. પહેલા પક્ષને સ્વાર્થ જેવું કંઈ ન હતું, જ્યારે બીજા પક્ષને સ્વાર્થ હતો. જવાબદારીએ ખરી ને કાલ ઉઠીને રાજમી પૂછે, ભૂખી થઈને ગામ હું ભાગ્યું તો, પણ એ ઉપરનું ઉપર જ હતું, બાકી અંદર ખાને તો કાળિયાનું કહ્યું થાય એ જ હતું. પણ જો નાના રણછોડ ઊંડા ઉતરીને જોવે તો કાળુંનું કહ્યું કંઈ જ ન થાય હતું. એ તો અત્યારે મી મારે કહેતું ને કહ્યું, હવે કરો તમારે કરવું હોય, આપણે ગામ ત્યાં આપણે. આમ કહેતો હોકુ તમાકો ગૂંથાઈ રહ્યો હતો. અને પંચ પણ એકની એક વાત આડી અવળી ફેરવ્યા કરવી, ઉઠવાની તૈયારી કરી, અને ત્યારે વેચાતના 10-12 નાતીલાઓની કામ ચલાવ ચોકી નીમી, એટલું જ. ઉચાળા સાથે કંઈક ને કંઈક કરવાનું ન હતું. રણછોડ મુખીએ કાસમને કહ્યું, તમે કોઈ બે જણ શેરપુર તો જઈ આવો, રહેવાનું ઠામ ઠેકાણું તો જોઈ લો.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: કાળોને પેલા ચોકિયાત નિમ્યા એ ગમ્યું ન હતું, પણ શું કરે, એની મોગમ વાત કોઈ સમજ્યું નહીં. જ્યારે જાહેર વિરોધ થઈ શકે એમ ન હતો, પણ આ શેરપુરની વાતમાં એને ચોખ્ખો વિરોધ દર્શાવ્યો. ના, જો જવું તો આથમણી પા નકર છીએ ત્યાં ભલા. અને એણે કારણમાં ઉગમણી અને આથમણી વસ્તી તથા રાજના બંદોબસ્તનો તફાવત કહી સંભળાવ્યો. ઉમેર્યું, આ વખતે તો ઠાકોરોની પંસાળ એ ગોળીઓ પાંખો રહી જશે. રણછોડ મુખિયામાં ઢીલું મૂક્યું, તો ડેગડીએ જઈ આવો. અને પછે અને ખભે પછેડી નાખી ઊભા થયા. લોકોએ કોણ જાણે કે આ વતન છોડવું પડતું હતું એ માટે, પછી ગામમાં ગાડાની છત ઓછી હતી કે પછી ઘરમાંથી બહાર શું લેવું ને શું ન લેવું એ મૂંઝવણમાં ન પડવા માટે સૌએ ખુદકા સમયે છૂટા પડતા કહ્યું, જાઓ ભાઈ કાલે બે જણ ડેગડીએ. પણ ડેગડ્યું તો શું.

ગયું ને સૌ કોઈ ઘરમાં બેસતા જ કમળવાસીને કામે વળ્યા. બૈરાને જગાડીને કડલા કાઢવામાં પડ્યો તો વળી બલોએથી ચીપો ઉખાડવામાં પડ્યો. કાળો સરખો ગુંજારમાં ભીતેને સોળે પાંચ છ જગ્યા રાખી કડો સાંટીને મૂકી પડભીત બનાવતો હતો. જ્યારે નાનો રણછોડ મજૂર ઉગાડી દાગીના કાઢી માલી ડોશીના ખૂળામાં મૂકતા હતા તો કુદરની માં ઉકરડે છાણ લાવતી હતી. અંદર મોટી મોટી દાણા નાખી થાણા છીપ છાણા થાપવામાં મશગુલ હતી. દિવસ ઉગ્યો, બે પાંચ જણ મળીને હુકાય ગગડાવતા હતા, પણ કોઈ કોઈની પોતાની કળા કહે? એક કાળો ને તે કોદર રામા ભગા એ ત્રણને જ વાત કરી, ભલે ગુંજારમાં પડભીત કરો પડભીત, વખત આવે નાસું પડે તો માએ બાંધેલા બળદ મજાના રહી જશે. બીજી વાત અને બીજી કળા, તેમાંય આખા ગામમાં માલી ડોસીને ત્યાં વધારવાળાનો વધારે લાય એ હિસાબે અત્યંત ગભરાટ હતો. રણછોડ નાના કરતા માલી ડોશી તો જાણે ગાંડા બની ગઈ હતી અને કહેતી હતી કે તમારી બૈરીઓને કહો કે આ બધું મારી પાસે લાવે ને ખોળામાં ભેગું કરીને અધમણ ઘરેણું આડે દિવસે જઈ પોષ પોષ લોહી ચડતું હતું અને આજે શ્વાસે શ્વાસે શેર શેર લોહી બળતું હતું.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: લાવનેમાં તમે બધું, હું ક્યાંક ગોળી ઘાલું? નાનાએ કહ્યું. ડોશી છેડાઈ પડે. જા જા, આયો મોટો ઘાલવા વાળો. રણછોડ બોલી ઉઠ્યો. અરે ભાઈ, તમે લાવો મારી પાસે, હું તો બે જણ એક કરી રાખીશ. વિચાર હતો ભીત અને માળણ વચ્ચે. ઓસરામાં એક એક બબ્બે દાગીના છૂટા છવાયા ખોસી ગાલવાનો. પણ ડોશીને એનાથી એ છાશી ઉરાઈ ઉઠી. અરે મને બધો એ ગમશે મારા, તમે એક એક પા જતા રહો. અને આ ધોળા આવ્યા છે, આમ અમથા નથી આવ્યા. ડોશીએ પેલી શિખામણની ગાંઠ વાળી હતી, માટે તો ઘણાની પોટલી બાંધી હતી ને. ગરત ગાંઠે ને વિદ્યા પાઠે પીટ્યા. કઈ જાણ છે કે નહીં, બબડતા પોટલી સાથે ખાટલામાં જઈ બેઠા. ને પછી તો ખાવાનું હોય ને પોટલીવાળાના ખાટલા પાસે, ને ક્યાંક બહાર જતા હોય તે પોટલીને ગોદડી નીચે ગાલી ઉપર જાત જાતની નિશાની રાખી નાનાના પહેરા પર એને બેસાડ્યા પછી જ. બહુઓ તો કહેતી, ના કાં તો છાતીએ બાંધીને જવાના છે. જ્યારે ખોડી વળી જુદું જ માનતી, કહેતી તો સારું, પણ આ તો કાં તો મરશે ત્યારે સાપ પણ થવાની, પહેરનારાઓનો જીવ લેવાની. સાપ ન થાય, એ સાપ થાય કે ન થાય એ તો રામ જાણે, પણ ડોશીનો જીવ ખોળિયામાં નહોતો, એટલો પેલા ઘરેણામાં હતો, પોટલીમાં હતો એ ચોક્કસ. પણ માલી ડોશી જ કેમ, કોદરની માનો જીવ પણ પેલી બે દૂજની ભેંસોમાં હતો, રામોનો જીવ એના છોકરામાં હતો અને કાળુ સરખાનો એ જીવ બળદમાં હતો. પણ રાત પડતી ત્યારે સૌ કોઈના જીવ ગામને ઝાંપે જઈ બેસતા, ભણકારા ઉઠતા, એ બંદૂક ફૂટી, વાદળા સરખું દેખાતું. ને આમ ગામ અને ગાળાના માનવોનું ખાવ પીવું તો વગર ભૂલવે ભૂલાઈ ગયું હતું, પણ ઊંઘવાનું પણ ભૂલાઈ ગયું. પરોઢ થતાં પહેલો કુકડો બોલતો ત્યારે જ લોકોને ખાતરી થતી, આજનો દન જીવ્યા ભેળા વળી પણ, આજનો દન તો જીવ્યા ભેગા ભળ્યા વળી. આપણે વાત કરી રહ્યા છે માનવીની ભવાઈની. માનવીની ભવાઈ પન્નાલાલ પટેલ દ્વારા લિખિત આ પુસ્તક. આ પુસ્તકની અંદર ઘણી બધી એવી વાતો છે. હવે 56 દુકાળ પોતાની ચરમસીમા ઉપર છે અને કાળુએ કરેલા દ્રશ્યનું વર્ણન એ પોતાને અંદરથી દરેક માનવને હલાવી મૂકે એવું છે. કુદરતની આ જ કરામત છે, જ્યારે ભગવાન પરીક્ષા લેવા બેસે છે ત્યારે કશું બાકી નથી રાખતો. પર સાચો માનવી એ જ કે આવા માનવને આ પરીક્ષાના સમયમાં પણ પોતાનું ધૈર્ય ન ગુમાવે, પોતાની ખંત ન ગુમાવે. આગળ માનવીની ભવાઈમાં શું થશે એ જાણીશું આવતા એપિસોડમાં. તમે જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. તમને અમારા શોઝ કેવા લાગે છે એના વિશે તમે અમારા ઇન્સ્ટાગ્રામ, અમારા ફેસબુક, તમે અમારા યુટ્યુબ આઈડી ઉપર કમેન્ટ કરીને કહી શકો છો. તો મળીશું આવતા એપિસોડમાં. ધીસ ઇઝ આરજે પ્રિયંકા એન્ડ યુ આર લિસનિંગ રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળ

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: હેલો પાલનપુર, 90.4 MHz પર હું છું આપનો દોસ્ત, આપનો હોસ્ટ આરજે એઆર. આપ સૌ માટે સમુદાયિક રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના અવાજ એવા રેડિયો પાલનપુર પર લઈને આવું છું ડોલર વહુ નવલકથા. આ નવલકથા એના લેખિકા છે સુધા મૂર્તિ.

સામાજિક અગ્રણી અને ઇન્ફોસિસના પ્રણેતા. આ સુધા મૂર્તિએ લખેલી આ નવલકથાનો આપણી ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. સાંપ્રત સમયમાં પણ આપણે સૌ વિદેશ અને ત્યાંના નાણાં અને તે પરિવારોને આપણા કરતાં કંઈક મોટી ઉછેરા માનીએ છીએ, અને એટલે જ એ ડોલરની કિંમત પણ વધારે છે. ત્યાંની સંસ્કૃતિ આપણને ગમતી નથી, અથવા એવું કહી શકાય કે આપણને અનુકૂળ નથી. આમ છતાં એને આપણે ઉન્નત માનીએ છીએ. અને એવા જ વિચારો સાથેના એક ભારતીય સાંસ્કૃતિક ગુજરાતી પરિવાર સાથેની આ વાર્તાની વાત છે. આપણે છેલ્લા એપિસોડમાં એની છેલ્લામાં છેલ્લી મેં કહેલી વાતમાં ત્યાં અટક્યા હતા કે સુરભીનું સગપણ જે બહારથી આવેલા અમેરિકાના એ વ્યક્તિ સાથે થવાનું હતું તે તૂટી જાય છે, અને એનો બધો જ દોષનો ટોપલો મીનાક્ષી ઉપર આવીને પડે છે. પછી શું થયું? કોઈ નવા આગંતુક અને સારા વ્યક્તિ સાથે સુરભીનું વ્યવિચાર થયું કે નહીં, આ વાતને અને આ પરિવારની આ ગેલછા જ કહો ને કે ડોલર કમાતા છોકરા સાથે દીકરીનું સગપણ અને વહુ પણ ડોલર કમાતી એવી પરિવારની હોય તો વધુ સારું એવી ઈચ્છાનું શું થશે તે માણીશું. શરૂઆત કરીએ છીએ આપણે આ નવલકથાની આ છેલ્લામાં છેલ્લી વાતથી. પણ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો આવું છું. મારી સાથે જોડાયેલા રહેજો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: आ रक्षाबंधन मात्र भाईनी कड़ाई पर राखड़ी नहीं पण गुजरातनी बहनोना स्वावलंबनना स्नेहथी बनावेली राखड़ी बंधाशे। बधाज तहेवारोमां आवतो भाई बहनना संबंधनो पवित्र तहेवार एटले रक्षाबंधन।
1: आ रक्षाबंधन पर गुजरात महिला आर्थिक विकास निगम लिमिटेड महिला अने बाळ विकास विभाग द्वारा आयोजित कर्यो छे राखी मेळो, ज्यां गुजरात राज्यना तमाम जिल्लाओनी बहनोना स्वावलंबनने प्रोत्साहन आपवा तेमना द्वारा उत्पादित राखड़ी तेमज घरगथ्थु अवनवी वस्तुओना प्रदर्शन सह वेचाण करवामां आवशे। तो आवो, तारीख 14 थी 23 ऑगस्ट सवारे 11 थी रात्रे 10 वागे राखी मेळो ब्रह्मर्षि हॉल जहां नारा बागनी पासे पालनपुर।
2: सुरभिनું સગપણ થયું, તેના ભાવિ પતિનું નામ હતું સુરેશ, જે હૈદરાબાદમાં એક બેંકમાં ઓફિસરની નોકરી કરતો હતો। તેની નાની બહેનનું લગ્ન થઈ ચૂક્યું હતું અને હવે કોઈ મોટી જવાબદારી તેના માથે બચી ન હતી। તેની માતા પણ હયાત ન હતી, એથી સુરભિને કોઈ પ્રકારે તેના સાસુ તરફથી દુઃખી થવાની કોઈ સંભાવના પણ ન હતી। ખરેખર સુરભિ ભાગ્યશાળી હતી। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત રેડિયો પાલનપુર સામુદાયિક રેડિયો સ્ટેશન પર। સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ડોલર વહુ નવલકથાના અંશોને। સુરેશ પાસે તેનું પોતાનું રહેવાનું મકાન અને પોતાની ગાડી પણ હતા। તેના પિતા પણ બહુ સજ્જન વ્યક્તિ હતા। આ આખાય પ્રકરણની સોનાની થાળીમાં જો કોઈ લોઢાની મેક હોય તો તે એ જ કે સુરભિ અમેરિકામાં વસવાટ નહીં કરી શકે। પણ તે સિવાય બીજી કોઈ પણ વાત માટે તેણે નારાજ થવાની જરૂર ન હતી। લગ્નની કોઈ પણ બાબતે મીનાક્ષીએ આ વખતે કોઈ પણ ભાગ લીધો નહીં। જે દિવસથી સુરભિએ ઠાલવેલો આક્રોશ તેણે સાંભળ્યો હતો તેને જીવનની એક કડવી વાત સમજાઈ ચૂકી હતી। બહેન કે બહેન રહે, પણ નણંદ તો નણંદ જ રહે, કદી બહેન બની ન શકે। ભલે તે કાયદાની દ્રષ્ટિએ બહેનનું સ્થાન મેળવતી હોય, છતાં સંબંધ તો કૃત્રિમ જ રહે છે, બહેનનો બનાવટી સંબંધ। સુરભિ તેમજ પોતાના સાસુના અંતરંગને પણ તેણે પારખી લીધું। કેટલી હદે તેઓ સ્વાર્થી બની શકે છે તે એક વખત જોયા પછી તે એકદમ શાંત અને મૂંગી બની ગઈ। ઘરમાં કોઈની સાથે પણ વાત કરવાનું તેને મન ન રહ્યું। આમ પણ ગિરીશ વાતોડિયો ન હતો અને છેવટે તો તે પણ તેઓની સાથે લોહીના સંબંધથી જોડાયેલો તો હતો જ ને, તેથી કદાચ તેને પહોંચેલા દુઃખની ગહનતાને તે પૂરી સમજી ન શક્યો। જેમ જેમ દિવસો જતા ગયા, મીનાક્ષી જાણે અંદર ને અંદર ચીમળાઈ જવા લાગી। પોતાના નરમ અંતરના રક્ષણ કાજે જેમ ફૂલ પોતાની પાંખડીઓને એક પછી એક બંધ કરે તે જ રીતે। અને પછી પછીની વાત માણવા માટે તમારે મારી સાથે આ વિરામ બાદ પણ જોડાઈ રહેવું પડશે 90.4 મેગાહર્ટઝ પર। મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર।

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: સુરભી, આમ છતાં તેણે પોતાના સમગ્ર જીવનમાં દુઃખ સાથે જીવવાનું શીખી લીધું હતું. ઘરના વિખવાદી અને ત્રાસજનક બની ગયેલા વાતાવરણને પણ અનુકૂળ થઈને રહેવાનું પણ તે થોડા જ સમયમાં શીખી ગઈ. આ બધામાં સૌથી વધારે આઘાત જો કોઈને લાગ્યો હોય તો તે હતા મનહરલાલ. એક સમયે જે ઘર સ્વર્ગ સમૂહ હતું તે હવે જાણે એક આગની જ્વાળાઓથી ભરાઈ ચૂક્યું હતું અને તેમાં રહેનારા દરેકને દજાડી રહ્યું હતું. શૈતાન ડોલરે ઘરની શાંતિ અને સુમેળ ભર્યા વાતાવરણને ડહોળી નાખ્યું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર RJAR ના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. સુરભીની સગાઈ પણ ઘણા ઠાટમાટથી કરવામાં આવી. અમેરિકાથી શ્યામે બનેવી માટે સૂટનું કાપડ મોકલ્યું તો અનિતાએ સુરભીને $100 ભેટ આપી. પોતાના પત્રમાં શ્યામે લખ્યું, આ વર્ષે અમને કોઈ લાંબી રજાઓ મળી શકે તેમ નથી. હવે તો અનિતા પણ અહીં એક બેંકમાં કામ કરે છે. લગ્નની તિથિ નક્કી થાય કે તરત જ અમને જણાવજો, જેથી અમે 2 અઠવાડિયાની રજા લઈ લગ્નમાં હાજર રહેવા ત્યાં આવી શકીએ. જો શક્ય હોય તો પ્લીઝ એવી તિથિ ગોઠવજો જે સહુને અનુકૂળ હોય. મીનાક્ષીની પ્રસૂતિનો સમય ઓગસ્ટ માસમાં આવતો હતો પણ વરના કુટુંબને છેક ડિસેમ્બરમાં લગ્ન લેવાય તે પસંદ ન હતું. અમદાવાદમાં જ રહીને પોતાની પ્રસૂતિ કરવાની વાત મીનાક્ષીને પસંદ ન હતી. તેણે તે માટે વલસાડ જવાનું નક્કી કર્યું અને વલસાડમાં પણ ઘણી સારી હોસ્પિટલો છે અને વળી મારા દાદી પણ મારું ધ્યાન રાખવા ત્યાં આવશે. કમલપુર હોસ્પિટલ મારા ઘરથી બહુ જ નજીક છે એવું તેણે કહ્યું. અને પછીની વાત માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે રેડિયો પાલનપુર 90.4 MHz પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો.

वो पालनपुर।

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: અને એમ ઠરાવવામાં આવ્યું કે જુલાઈ મહિનામાં લગ્ન લેવું બધાને અનુકૂળ આવશે. આ માહિતી ફોનથી અનિતાને આપવામાં આવી, પણ તેણે જવાબમાં કહ્યું, જુલાઈમાં તો અમે યુરોપની ટૂરમાં જવાનું ઠરાવ્યું છે. આ ટૂર કેન્સલ થઈ શકે તેમ નથી. તણખા ઉડવાની ક્ષણ આવી પહોંચી હતી. સ્પષ્ટ હતું કે સત્તા માટે અથડામણ થશે અને નિર્ણાયક તત્વ પૈસા જ હશે. ડોલર અને રૂપિયા વચ્ચેની આ ખેંચતાણ હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા. અને આ નવલકથાના લેખિકા છે સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. અનિતાએ સીધું જ કહી દીધું, જો તમે લગ્નમાં મારી હાજરી ઈચ્છતા હોવ તો મને જે સ્વીકાર્ય હોય તેવી તિથિ પસંદ કરો. જો તેને બદલે તમે મીનાક્ષીને ભાગીદાર કરી અને તેવી રીતે તમારી ઈચ્છા વ્યક્ત કરો તો તેને અનુકૂળ આવે તેવી તિથિ પસંદ કરો. મનોહરલાલે કહ્યું, નીલા, મીનાક્ષીની પ્રસૂતિ તો છેવટે આગળ ન જ ઠેલી શકાય. મને લાગે છે કે જુલાઈમાં જ લગ્ન ગોઠવી દઈએ, જેથી મીનાક્ષીને પણ ભાગ લેવામાં સરળતા રહે. શ્યામ અને અનિતા, શું યુરોપની ટૂર ઠેલી ન શકે? કદાચ આવતે વર્ષે જઈ ન શકે? અથવા પોતાની એકની એક બહેનના લગ્ન માટે એક અઠવાડિયાની રજા પણ ન લઈ શકે? ભલે પછી આ મુલાકાત થોડા જ સમય માટેની રહે, મને ખોટું નહીં લાગે. પણ નીલાબાના વિચારો અને તર્ક કંઈક જુદો જ હતો. તેમણે માથું ધૂણાવ્યું, એ યોગ્ય તો નહીં થાય. જો અનિતા અહીં રોષભેર આવશે તો તે પણ સારું નહીં, અને અનુકૂળ આવે તેવી જ તિથિ આપણે તેને માટે પસંદ કરવી પડશે. તમે પુરુષો આ બધી બાબતમાં માથું ન મારો તો બહુ સારું. અને આખરે પૈસા અને ડોલરની વિજય થઈ હોય તેવી અનુભૂતિ મીનાક્ષીને થઈ રહી હતી. શું થયું, લગ્ન લેવાયા, કોની તિથિથી લેવાયા, એ બધું જાણવા માટે તમે મારી સાથે જોડાયેલા રહો 90.4 MHz પર. આ વિરામ બાદ હું આપ સૌને જણાવીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: આ બધા કથનો પાછળ રહેલો છુપો અર્થ મીનાક્ષી તરત જ સમજી ગઈ હતી. સુરભીના લગ્ન માટે શ્યામે 1.5 લાખ રૂપિયા આપ્યા હતા, જ્યારે ગિરીશે બેંકની લોન લઈને કેવળ 50,000ની વ્યવસ્થા કરી હતી. આથી નીલાબાનો તર્ક એ હતો કે જે ભાઈએ વધુ પૈસા આપ્યા હોય તેની અનુકૂળતા જોવી જોઈએ અને તે જ હિતાવહ છે. બીજા શબ્દોમાં અનિતા કહે તે જ પ્રમાણે પ્રસંગો ગોઠવી શકાય અને તેની જ ધૂનોને પૂરી કરવી જોઈએ. આખરે તો વિજય ડોલરનો થયો. તમે સાંભળી રહ્યા છો 90.4 MHz પર ડોલર વહુ નવલકથા આરજે એઆરના સ્વરમાં, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ઉંમરમાં મોટી હોવા છતાં શાણ પણ ન કેળવી શકેલા નીલાબાએ ઘરની પરિસ્થિતિની પણ તદ્દન ઉપેક્ષા કરી અને હવે તે પોતાની ડોલર વહુની પાછળ દોડી રહ્યા હતા. તે જેમ નચાવે તેમ નાચતા હતા. આથી સુરભીનું લગ્ન ઓગસ્ટમાં જ લેવાનું નિશ્ચિત થયું અને તે પણ મીનાક્ષીની પ્રસૂતિની તારીખની ખૂબ નજીકની તિથિએ હતું. સ્પષ્ટ સંદેશ હતો, તું આ લગ્નમાં આવે કે નહીં તેથી કશો ફેર પડશે નહીં, પણ અનિતા ચોક્કસ આવશે અને એ જ તો મૂળ મહત્વની બાબત છે. અનિતાની હાજરી જો લગ્ન દરમિયાન હોય તો જ નીલાબા બધાને કહેતા ફરી શકે ને કે આ મારી મોટી વહુ અમેરિકા રહે છે, હા કૃષ્ણકાંતની એકની એક દીકરી છે. આની સરખામણીએ મીનાક્ષી શું આપી શકે તેમ હતી ભલા? અને અનિતા તો બેગ ભરીને બીજી ભેટો પણ લાવશે ને. મીનાક્ષી પ્રસૂતિ માટે વલસાડ જાય તે માટે બધા સંમત થયા. વિહવળ થઈને મનહરલાલે પૂછ્યું, બેટા તને ખાતરી છે ને કે તને બધું ત્યાં ફાવશે? શું હું એ માટેનો વિશ્વાસ રાખી શકું? મીનાક્ષીએ ખાતરી આપતા કહ્યું, બાપુ વલસાડ કંઈ નાનકડું ગામડું નથી. જ્યારે મને બાળક આવે ત્યારે મારે મારા ઘરમાં મારા બગીચાની પાસે રહેવું છે. ત્યાં મારા ઘણા ઓળખીતા લોકો પણ છે જે મને યાદ કરવા અને મદદ કરવા તત્પર છે. મારી ચિંતા ન કરશો. પણ નીલાબાની નારાજગી કોઈ ને કોઈ સ્વરૂપે છતી થતી હતી. વલસાડમાં એવું તો શું છે કે બાળકને ત્યાં જન્મ આપવા જવા તને આટલો બધો જ એકદમ આવેગ આવી રહ્યો છે? એ શું જાણે નીલાબા અને મીનાક્ષી, એ કહેવા ઈચ્છતી ન હતી. શું વાત આગળ થઈ તે આપણે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11 થી રાત્રે

0: વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાં નારા બાગની પાસે પાલનપુર.
1: મિલાબા કહેતા, અહીં રહી હોત તો શું અમે તેને મદદ ન કરી હોત? જે દિવસે શ્યામ અને અનિતા ભારતમાં ઉતર્યા તે જ દિવસે મીનાક્ષીને બાળક અવતર્યું. પોતાના પહેલા પૌત્રના આગમનના સમાચારથી મનોહરલાલ ખૂબ જ ખુશી થઈ ગયા. લગ્ન હજી 15 દિવસ બાદ હતા. માંદગીનો ઢોંગ કરીને અનિતા તો બીજે જ દિવસે પોતાની માતાને ત્યાં ચાલી ગઈ. લગ્નના 2 દિવસ પહેલા જ તે પાછી ફરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર RJER ના સ્વરમાં નવલકથા ડોલર વહુ, જે ના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. લગ્ન પછી તે થકવી નાખે તેવી જાતના શણગારવાના કામમાં, નવી રેશમી સાડીઓ પહેરવાના કામમાં અને લગ્ન પ્રસંગને કેમેરામાં કંડારવા માટે ખાસ ભાડે લીધેલો વિડીયો કેમેરા સામે પોઝ આપવાના કામમાં તે ગૂંથાઈ ગઈ. એટલે કે કોણ? એ ડોલર વહુ. સુરભીનું લગ્ન અતિશય દબદબા સાથે ઉજવાયું. 2 કિલોના ચાંદીના વાસણો, સોનાના દાગીના, ઘરવખરીની બધી જરૂરી ચીજો અને કંઈ કેટલું બધું લગ્નની ભેટમાં મુકાયું. પણ નીલાબાની આટલી બધી ઉદારતા અનિતાને ગમી નહીં. જે પૈસા આટલી છૂટથી લગ્નમાં વપરાઈ રહ્યા તે કમાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. વતનથી દૂર રહેવું પડતું હતું અને ભયંકર ઠંડી ઋતુમાં પણ ખૂબ કામ કરીને રહેવું પડતું હતું. શું એવા પૈસાને આ રીતે વેડફી નાખવા તે યોગ્ય હતું? ગુસ્સે થયેલી અનિતાને થયું કે જે વ્યક્તિની કમાણી કરી હોય તેને મન જ પૈસાની કશી કિંમત હોય છે, અન્યને નહીં. ભલે ને પછી તે ઢોંગ જ હોય, પણ મીઠી વાણીમાં માનનારી અનિતા પોતાની સાચી ભાવના વ્યક્ત કરીને કોઈને દુઃખી કરવા નહોતી માગતી. મારે શા માટે કડવા બનવું જોઈએ? ભવિષ્યમાં હું જે ડોલરો અહીં મોકલું છું તે ઓછા કરી દઈશ અને પછી બધું જ ઠીક થઈ જશે. આવો નિર્ધાર અનિતાએ કરી લીધો હતો મનમાં. અને એ સ્વાભાવિક છે, ડોલર વહુના આ જ લક્ષણો છે. પછી શું થયું, કેવી રીતે પ્રસંગ આટોપવામાં આવ્યો અને મીનાક્ષીના પુત્રને જોવા માટે કોઈ ગયું કે નહીં, આ બધી જ વાતોને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના

0: થી રાત્રે 10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગ ની પાસે પાલનપુર.
1: મીનાક્ષી અને પોતાના નવજાત પુત્રને જોવા ગિરીશ વલસાડ પહોંચ્યો. મનહરલાલની ઈચ્છા હતી કે તેનું નામ હર્ષ રાખવામાં આવે. શ્યામ પણ પાછળથી મીનાક્ષીના દીકરાને જોવા વલસાડ આવ્યો. આ બાજુ અનિતા તરત જ પોતાની માતાને ત્યાં ચાલી ગઈ. સુરભી પોતાના નવા ઘરે હૈદરાબાદ ગઈ. લગ્ન પછીના કામકાજ આટોપવાના બહાને નીલાબાએ વલસાડ જવાનું ટાળ્યું. બધાની સામે નીલાબા અનિતાના અને એકલી અનિતાના જ ભરપેટ વખાણ કરતા રહ્યા હતા. તમે સાંભળી રહ્યા છો 90.4 મેગાહર્ટઝ પર રેડિયો પાલનપુર પર ડોલર વહુ નવલકથા, કે જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. તેના સંવાદોને, તેના અંશોને આરજે એઆરના સ્વરમાં. બધાની સામે અનિતા અને માત્ર અનિતાના જ વખાણ નીલાબા કરતા હતા. જો મારી આ લાડલી વહુએ લગ્ન માટે અમને $4,000 ન આપ્યા હોત તો આ લગ્ન થાત નહીં, એટલે જ આ લગ્નનો બધો યશ અનિતાનો જ છે. હં, તેમણે ગિરીશનું તો નામ પણ ન લીધું અને પછી મીનાક્ષીનું ક્યાંથી જ લે. એ મીનાક્ષી જેણે આ ઘરને ખૂબ જ દિલથી અને પ્રમાણિકતાથી પોતાનું માન્યું હતું, તો તે લગ્ન પહેલાં જ વલસાડ ચાલી ગઈ હતી. મનોહરલાલનું હૃદય ખૂબ જ દુઃખી થઈ ગયું હતું અને સમગ્ર લગ્ન પ્રસંગમાં તેમની ગેરમાર્ગે દોરવાઈ ગયેલી પત્નીને એક વાર પણ એમ ન કહ્યું કે જો મીનાક્ષી અહીં હોત તો કેટલું સારું લાગત, કારણ કે એ હિંમત જ ન હતી. અને સુરભી, એણે તો મીનાક્ષીને આવજો તો ન જ કહ્યું, પણ તેના નવજાત પુત્ર માટે કશી ભેટ મોકલી નહીં, એટલે પોતાની ભાભીને મળવા એ વલસાડ જાય એ તો અશક્ય જ હતું. 8 વર્ષના લાંબા ગાળા પછી શ્યામ વલસાડ ફરીથી આવ્યો હતો. આટલા વર્ષોમાં કેટ કેટલું બની ગયું હતું. છેલ્લે તે વલસાડ આવ્યો ત્યારે પોતાની પહેલી નોકરી માટે આવેલો. ત્યારે તેને અનિશ્ચિતતાઓ અને ચિંતાઓ ભારે સતાવતી હતી, પણ આજે તે પરિસ્થિતિ પર રાજ કરતો હતો એટલે તેણે આત્મવિશ્વાસ કેળવી લીધો હતો. જે છોકરીએ તેની મીઠાશ અને ગાનથી તેને મોહ્યો હતો તે જ તેની આજે ભાભી બની ગઈ હતી. અને 8 વર્ષ અગાઉ બીજા વર્ગના ટ્રેનના ડબ્બામાં સીટ મળી જાય તો તે પોતાને ભાગ્યશાળી માનતો હતો. હવે તો તેને ફર્સ્ટ ક્લાસમાં શું, પ્લેનમાં પણ મુસાફરી કરવી પસંદ પડતી ન હતી. એ જ તો જીવનનો બદલાવ અને ક્રમ છે. આગળ શું એ વાતને માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: શ્યામ 8 વર્ષ પહેલા તેનો એ નિશ્ચિત વિચાર હતો કે તેનું ધ્યેય અમેરિકા પહોંચવું તે જ છે. હવે તે જાણી ચૂક્યો હતો કે ભલે સમૃદ્ધ તે હોવા છતાં અમેરિકા પણ કેવળ એક બીજો દેશ જ હતો. 8 વર્ષ અગાઉ તેનું ભૌગોલિક જ્ઞાન વડોદરા, કચ્છ વગેરે પૂરતું સીમિત હતું. હવે તો સમગ્ર દુનિયાની તેની પાસે સમજ આવી ચૂકી હતી. અને આ બધા કરતાં પણ એક બહુ મહત્વનું સત્ય તે સમજી શક્યો હતો જ્યારથી તેની આવક ડોલરમાં થવા લાગી હતી. ત્યારથી લોકો તેને આદર ભાવથી જોવા લાગ્યા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર, સામુદાયિક રેડિયો સ્ટેશન પર RJER ના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. માત્ર આદરભાવથી જોતા હતા તેવું ન હતું, તેની ઈર્ષા પણ કરતા હતા અને એની સાથે કંઈક વધુ જ ઉષ્માભર્યું વલણ દર્શાવતા હતા. આ બધું મેળવવામાં તેણે એ સાચો પ્રેમ ગુમાવી દીધો હતો જે ગમે તેટલા ડોલરો પણ ખરીદી શકે તેમ ન હતા. વધુ પડતા ધનને કારણે પણ આ કૂણી સંવેદના ભરી લાગણીઓ નષ્ટ થતી જતી હોય છે. શ્યામ વલસાડમાં એક હોટલમાં ઉતર્યો અને આટલા વર્ષો વીત્યા પછી પણ વલસાડ બદલાયેલું જણાયું. વસ્તી પણ વધી હતી અને રિક્ષાઓની સંખ્યા પણ વધી ગયેલી લાગી. પહેલા જે વિશાળ અને ખૂબ સુંદર લીલોતરી ધરાવતા મેદાનો હતા ત્યાં હવે રહેઠાણો બંધાઈ ગયા હતા. અહીંના વિદ્યાર્થીઓ પણ જાણે વધારે ફેશનેબલ બની ગયા હતા. શ્યામ મીનાક્ષીના ઘરે પહોંચ્યો. મીનાક્ષીએ તો અપેક્ષા જ નહોતી કરી કે શ્યામ તેને અને બાળકને જોવા છેક વલસાડ સુધી આવશે. મીનાક્ષીના દાદી સીતાબાએ પૂછ્યું, તું તો શ્યામ ખરું ને, કેમ છે?

મીનાક્ષીએ લગ્ન પ્રસંગ વિશે પૃચ્છા કરી, કેવું રહ્યું અને અનિતા કેમ છે? લગ્ન તો બહુ સારી રીતે થઈ ગયું, અનિતા પણ મજામાં છે, શું હવે હું મોઘેરો દીકરો જોઈ શકું, હર્ષને મળી શકું? પોતાના ઢીંગલા જેવા દીકરાને માતાએ ખૂબ ગર્વથી રજૂ કર્યો. શ્યામે નક્કી ન કરી શક્યો કે હર્ષ તેની માતાને મળતો આવતો હતો કે પિતા જેવો લાગતો હતો. અને એ મનમોહક દ્રશ્યની વાત ત્યાં સ્થિર થાય છે. આપણે પણ એક વિરામ લઈશું અને વિરામ બાદ આ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: શ્યામ અને મીનાક્ષીનો સામાન્ય વાતચીતોનો દોર ચાલુ રહ્યો, પણ ભૂતકાળની એક સ્મૃતિએ તેને પૂછવા માટે પ્રેર્યો, એટલે કે શ્યામને. મીનાક્ષી, પેલું ગીત તું જે ગાતી હતી તે તને હજી યાદ છે ખરું? કંઈક આવું હતું ને, લીલા તે વનમાં મસ્તી ભરી કોયલ ટહુકે, રાજાનો તાજ પણ તેની સામે ઝૂકે રે. અને આ સાંભળીને ભૂતકાળમાં ખોવાઈ ગયેલી મીનાક્ષીએ કહ્યું, હાસતો ને, મને હજી યાદ છે જ. શું તું હજી ગીતો ગાય છે? શ્યામે પૂછ્યું. શ્યામ, કોયલને પોતાના સ્થાનની ખબર પડી ગઈ છે, તેણે ગાવાનું બંધ કર્યું છે. કેમ, શા માટે? કોયલ તો રાજાની સત્તાથી પણ ડરતી ન હતી. શ્યામે સામો પ્રશ્ન પૂછ્યો, પણ રાજા છે ક્યાં? આમાનું એ ઝાડ પણ ક્યાં છે? જ્યારે કોન્ક્રીટના જંગલને ઊભું કરવા વૃક્ષો કાપી નંખાયા અને હવે પૈસાની લાલચ જ રાજા બની ગઈ છે, તો બિચારી કોયલ કઈ રીતે ગાય? મીનાક્ષીએ જવાબ આપ્યો. તું તેને પૈસાની લાલચ ન કહે મીનાક્ષી, શ્યામે અકળાઈને કહ્યું. તેની ડોલરની લાલચ કહેવું વધારે યોગ્ય છે. મીનાક્ષી ચૂપ રહી, પણ શ્યામ તેના દુઃખને જાણી ગયો. નિશ્વાસ મૂકતા તેણે કહ્યું, મીનાક્ષી, હું વધુ ને વધુ નિરાશાવાદી બનતો જાઉં છું, વધુ ને વધુ હતોત્સાહ થતો જાઉં છું. બંને વચ્ચેના સંવાદો કેટલા સ્પષ્ટ અને સુઘડ છે. વાત ભૂતકાળની ને વર્તમાનના અંશોનો અભિપ્રાય છે. શું થશે? આ ડોલર વહુ નવલકથા સુધા મૂર્તિએ લખી અને ગુજરાતીમાં અનુવાદ સુધા મહેતાએ કર્યો, પણ એ વર્ષો પહેલાં લખાયેલી વાત આજે પણ સત્ય અને હકીકતથી આ માનવીય સંબંધો, પરિવાર અને ડોલર વિદેશની ગેલછા

0: આપણને એ વાત જોવા મળે છે. ને સમય થયો છે તમારાથી અલવિદા કહેવાનો. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી અભિપ્રાય મોકલી આપજો. અને તમારે આ માટે ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક કે યુટ્યુબ પર અમારી ચેનલ પર લાઇક સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ્સ આપવાની છે. આ સાથે અમે મોબાઈલ એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છીએ, તો તમે તેને ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોર પરથી કે આઈફોનમાં આઈટ્યુન્સ સ્ટોર પરથી. અને રેડિયો ગાર્ડન પર તમે વેબસાઇટ ગૂગલ ક્રોમમાં જઈને શોધીને એમાં ઉત્તર ગુજરાતના બિંદુ પર બનાસકાંઠાના પાલનપુર કેન્દ્રની સાથે તમે વ્હાઇટ બિંદુને કેન્દ્રિત કરશો તો રેડિયો પાલનપુર ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણામાં સાંભળી પણ શકાય છે. તો બીજા મિત્રોને આ વાત વહેંચજો. સાચા પાલનપુરીઓને આ નવલકથા અને આ રેડિયોના અવાજને પહોંચાડજો. તમારી વાત પણ જણાવજો. ફરી મળીશું આ વાતને આગળ વધારવા માટે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો અલવિદા દોસ્તો. રેડિયો પાલનપુરને
1: પાક્કા પાલનપુરીની ઓળખ એટલે ટ્યુન રહે, મસ્ત રહે, સાંભળતું રહે. ઓનલી ઓન 90.4 FM રેડિયો પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: तो श्रोताओ, कैसे लगे आपको हमारे आज के कार्यक्रम और हमारी आज की जानकारी, जरूर लिखिएगा। तो अब हमारा समय यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत को उमंग कार्यक्रम की तकनीकी टीम
1: चेतना,
0: जगबंधु
1: और मंजू जी के साथ विमलेश को कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग, उमंग, उमंग, उमंग, उमंग।
3: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
4: ખુશનુમા વાતાવરણ, સવારનો દિવસ, સમગ્ર દેશમાં એક માહોલ, દુનિયાનો માહોલ, દુનિયા લેવલે આપણા દેશના એક ચોક્કસ પર્વની ઉજવણીનો માહોલ। 26મી જાન્યુઆરી 2001।

નાના નાના ભૂલકાઓ, યુવાનો, તરુણો, વડીલો, વયસ્કો બધા જ આ પર્વની ઉજવણી માટે તૈયારી કરતા હતા. આવી જ તૈયારી થતી હતી કચ્છ જિલ્લાના અંજાર ખાતે. નાનું શહેર, નાનું નગર અંજાર. ત્યાં શાળાના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવાના હતા, રમત ગમતનું આયોજન કરવાના હતા, ઇનામ વિતરણનું આયોજન કરવાનું હતું. પણ આ બધા જ આયોજન પહેલા સૌ પ્રથમ અંજાર ગામમાં પ્રભાત ફેરી ફરવાનું આયોજન હતું. એક તરફ નાના નાના બાળકો બ્યુગલ, ઢોલ, મંજીરા, ખંજરી, ઢોલકા લઈ પ્રભાત ફેરીના સ્વરૂપમાં ભારત માતા કી જય, વંદે માતરમ, ગાંધી બાપુ અમર રહો, આધી રોટી ખાયેંગે, દેશ કો બચાયેંગે, આવા અનેક સૂત્રો સાથે પ્રભાત ફેરી લઈને ફરી રહ્યા છે. અંજાર ગામની રચના પ્રમાણે ગામમાં એક જગ્યાએથી બીજી કોઈ જગ્યાએ પ્રભાત ફેરી સ્વરૂપે અથવા ગામના બીજા કોઈ મહત્વના પ્રદેશમાં વિસ્તારમાં જવાનું હોય તો એક બે બિલ્ડિંગ વચ્ચેથી નીકળવું પડે. એક બિલ્ડિંગ, એક મકાનના 3 મજલા, બીજા મકાનના 2, વચ્ચે 4-5 ફૂટનો રસ્તો. આ રસ્તામાંથી બબેની હરોળમાં ઢોલક, હાર્મોનિયમ, તબલા, ખંજીરા, બ્યુગલ, પ્લાસ્ટિકનો 1 રૂપિયા વાળો નાનકડો રાષ્ટ્રધ્વજ, આવી અનેક જુદી જુદી વસ્તુઓ પકડી વિદ્યાર્થીઓ ગામની પ્રભાત ફેરીમાં નીકળ્યા. કોઈએ કહ્યું છે ને કે જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે, છે એક સમુંદર તોય થયું શું, જુદા છે મુસાફિર જહાજે જહાજે. ભારત માતાનું નામ લઈ, ભારત દેશની સ્વતંત્રતા માટે, ગૌરવ માટે જે વિદ્યાર્થીઓ પ્રભાત ફેરીમાં નીકળ્યા છે એમના નસીબમાં શું લખેલું છે કોને ખબર. આ જે 2 ભવ્ય મકાનો હતા, 2 માળનું અને 3 માળનું, એના વચ્ચે 5-6 ફૂટનો રસ્તો હતો, બબ્બેની હરોળમાં બાળકો જઈ રહ્યા છે અને એ જ વખતે ધરતી ધણધણી છે, ભૂકંપ થાય છે અને એ 3 માળનું અને 2 માળનું મકાન એ જ રસ્તા ઉપર પડે છે, જે રસ્તામાંથી બાળકો પ્રભાત ફેરી માટે પસાર થઈ રહ્યા છે. કેવું દ્રશ્ય હશે! ૨૩ બાળકો આ કાટવાળની નીચે દવાયા છે. કેટલાક બાળકો બચી ગયા, જેમના ઉપર કાટમાળ પડે એ પહેલા એક થોડાક દૂર હતા તો એ બચી ગયા અથવા એમને બચાવી શકાયા. પણ એક છોકરી જેનું નામ સલમા, સલમાના ઉપર એ રીતે કાટમાળ પડેલો હતો કે કાં તો એ કાટમાળ દૂર કરવામાં આવે તો જ સલમાને કાઢી શકાય, અથવા સલમાનો હાથ કાપવામાં આવે તો જ સલમાને બચાવી શકાય. 2 દિવસ સુધી આ કાટમાળ કાઢવાનો પ્રયત્ન કરતા રહ્યા. એક તરફ એ કાટમાળની નીચે જ સલમાને પણ સારવાર આપવામાં આવી, પણ 2 દિવસના અંતે સલમાનું શરીર કથળી ગયું. ડોક્ટરોએ વિચાર્યું કે જો આ સલમાને બચાવી છે તો એને એક જ રસ્તો છે, સલમાનો હાથ કાપવો પડશે. ભારત સરકારના યુનિસેફના કન્સલ્ટન્ટ ડોક્ટર કૃષ્ણ કલસી વિશેષ ઉપસ્થિત હતા. એમણે પણ આ કેસ જોયો, એમણે કહ્યું કે હા, સલમાનો હાથ કાપવો પડશે. જ્યાં કાટમાળ હતો ત્યાં જ ઓપરેશન કરીને હાથ કાપી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. યુનિસેફના સહયોગથી, સ્વાસ્થ્ય મંત્રાલયના સહયોગથી, ગુજરાત સરકારના સહયોગથી તાત્કાલિક ત્યાં વ્યવસ્થા ઊભી થઈ અને સલમાનો હાથ કાપવામાં આવ્યો. મિત્રો, સલમાના ઓપરેશન માટે સલમાને બેહોશ કરી અને જ્યારે હોશમાં આવી ત્યારે એને ભૂત ખાતે ખબર પડે છે કે એનો જમણો હાથ કપાઈ ગયો છે. અને બધી જ વાતો પડતી મૂકી

એકજ શબ્દ પકડી રાખ્યો, મને મારો હાથ જોઈએ છે, મારે મારો હાથ જોઈશે, હું મારા હાથ વગર નહીં જીવી શકું. ભુજની સરકારી હોસ્પિટલમાં કલ્પાંત કરતી આ સલમા. સલમાને એમ જ છે કે એનો હાથ કપાઈ ગયો છે. સલમાને એ પણ ખબર નથી કે એના પિતાજીનું અને એની માતાનું અને એના નાના ભાઈનું પણ આ ભૂકંપમાં મૃત્યુ થયું છે. સલમા અનાથ છે. સલમાની જોડે કોઈ નથી, સલમાનું કોઈ નથી, કદાચ સલમા પણ કોઈની નથી. બે દિવસ આમને આમ પસાર થયા. સલમાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. સલમાને જેવી રજા આપવામાં આવી, સલમા સીધી એ જ જગ્યાએ ગઈ જ્યાં એનો હાથ દટાયેલો હતો. ત્યાં ડોક્ટર કૃષ્ણ કલસી બેઠેલા હતા. સલમાએ કીધું કૃષ્ણ કલસીને કે સર, મારે મારો હાથ જોઈએ છે. હું તો જમણા હાથે લખતી હતી, મારો જમણો હાથ જ કપાઈ ગયો, હું લખીશ કઈ રીતે? ડોક્ટર કૃષ્ણ કલસીએ કહ્યું કે બેટા, હાથ તો બંને છે, જમણા હાથે પણ લખાય, ડાબા હાથે પણ લખાય. તું મહેનત કરજે, પ્રયત્ન કરજે, તું ચોક્કસથી ડાબા હાથે લખી શકીશ. સલમા કે બધી જ વાત સાચી, પણ સાહેબ મારે હાથ જોઈએ છે, મારે મારો હાથ જોઈએ. યુનિસેફના સહયોગથી વિશેષ સાધનો મંગાવવામાં આવ્યા, જેને કાટમાળ મલબો કહેવાય છે, કાટમાળ હટાવવા માટેના મોટા સાધનો મંગાવવામાં આવ્યા. એક તરફ કૃષ્ણ કલસી, એમની બાજુમાં સલમા, એની બાજુમાં જિલ્લાના કલેક્ટર, એની બાજુમાં અન્ય અધિકારીઓ, 10-15 વ્યક્તિઓ આ મલબો હટાવવાનું કામ, આ કાટમાળ હટાવવાનું કામ જોઈ રહ્યા છે. એક એક એક એક પથ્થર ઉપરથી લેવામાં આવે છે. એકાદ પથ્થર બાકી હશે, સલમાની પણ હવે તો હદ થાય છે. સલમા દોડતી દોડતી એકદમ ત્યાં જતી રહે છે, હવે મારો હાથ દેખાશે. ડોક્ટર કૃષ્ણ કલસી, કલેક્ટર અને અન્ય તમામ મહાનુભાવ જે ત્યાં ઉપસ્થિત છે, એ જગ્યાએ જાય છે જ્યાંથી છેલ્લો પથ્થર ઉઠાવવાથી સલમાનો હાથ દેખાવાનો. ધીમે ધીમે મશીને એ પથ્થરને પકડ્યો, પથ્થર બાંધવામાં આવ્યો, પથ્થર ઊંચો કર્યો, પથ્થરને સાઈડમાં લેવામાં આવે એ પહેલા સલમાનો હાથ દેખાયો. એ સલમાના હાથમાં ભારત માતાનો પ્લાસ્ટિકનો 1 રૂપિયાનો રાષ્ટ્રધ્વજ હજુ પણ મજબૂતાઈથી પકડેલો હતો. મિત્રો, તમને નવાઈ લાગશે, પણ એ હાથમાં રાષ્ટ્રધ્વજના ફોટાનો ઉપયોગ યુનિસેફે આફ્ટર અર્થક્વેક નામના રિપોર્ટમાં મુખપૃષ્ઠ ઉપર છાપ્યું છે. વાર્તા આપણી અહીં પૂરી નથી થતી. કૃષ્ણ કલસી 20 દિવસ સુધી ત્યાં રોકાય છે. સલમાને ડાબા હાથે લખવાની પ્રેક્ટિસ આપે છે. આ તરફ કૃષ્ણ કલસીને પણ લગ્ન જીવનના વર્ષો પછી કોઈ સંતાન નથી. કૃષ્ણ કલસી એ 3-4 ધોરણમાં ભણતી સલમાને દત્તક લે છે, મુંબઈ લઈ જાય છે. એક હાથ હાળવી સલમા ડાબા હાથે લખે છે, ભણે છે, સોફ્ટવેર એન્જિનિયર થાય છે અને આજે બેંગ્લોર ખાતે એ કોઈ આંતરરાષ્ટ્રીય કંપનીમાં જોબ કરે છે. તો આ આપણા ભારતની તાસીર છે, એ આપણા હિન્દુસ્તાનની તાસીર છે કે એક મુસલમાન અનાથ દીકરીને એક હિન્દુ કૃષ્ણ નામધારી ડોક્ટર દત્તક લે અને એ દીકરીનું ભવિષ્ય સુધારે. આ અને આવી અનેક વાર્તાઓ સાથે 90.4 FM મળીશું આપણે. 94 આ અને આવી અનેક વાર્તાઓ સાથે 90.4 FM માં મળીશું. 90.4 FM એટલે આપણો રેડિયો, આપણો અવાજ, રેડિયો પાલનપુર. તો ફરી મળીશું આવી જ વાર્તા સાથે. સાંભળતા રહો 90.4 FM.

0: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
1: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ ફરી આવી છું એક નવી વાર્તા સાથે. મિત્રો, હોદ્દો એ જવાબદારી સાથે લઈને આવે છે. હવે જેમ જેમ આપણો હોદ્દો ઊંચો થાય તે રીતે આપણે ખરેખર કેવી રીતે વર્તન કરવું જોઈએ કે જે આપણા બધા જ લોકોને મદદરૂપ થઈ શકાય, તો આજે આપણે વાત કરીશું એક અલગ કિસ્સાની. ભારતના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ એમની સરકારી ગાડીમાં દિલ્હીના જાહેર માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. ગાડીની બારીમાંથી જ્યારે તેમણે બહાર જોઈ રહ્યા હતા ત્યારે એ સરદારનું ધ્યાન રસ્તા પર ચાલીને જતા એક રહદારી પર પડ્યું. તેમને ચહેરો જાણીતો લાગ્યો એટલે એમણે ડ્રાઈવરને કહ્યું કે ગાડી સાઈડમાં ઊભી રાખો. રસ્તા પરથી પસાર થયેલ વ્યક્તિ વર્ષો પહેલાં બારડોલીમાં પોસ્ટ માસ્ટર તરીકે કામ કરતા હતા. બારડોલી સત્યાગ્રહ વખતે તેમણે સરદારની ઓળખાણ થઈ હતી. સરદાર એ વ્યક્તિની કાર્યનિષ્ઠાથી ખૂબ પ્રભાવિત હતા. વર્ષો પછી સરદાર એક સામાન્ય પોસ્ટમાસ્ટરને ઓળખી ગયા અને સાદ પાડીને તેમણે નજીક બોલાવ્યા. પોસ્ટમાસ્ટર નજીક આવ્યા અને ગાડીમાં સરદારને જોયા એટલે એ તો આશ્ચર્યચકિત થઈ ગયા. આટલા મોટા માણસે મને બોલાવ્યું? આ વિચારમાં ખોવાયેલા પોસ્ટમાસ્ટરને સરદારે પૂછ્યું, કેમ દિલ્હી આવ્યા છો? પોસ્ટમાસ્ટરે કહ્યું કે હું રજા મૂકીને દિલ્હી જોવા આવ્યો છું, ફરવા આવ્યો છું. સરદારે બીજો સવાલ પૂછ્યો, ક્યાં રોકાયા છો? પોસ્ટમાસ્ટરે કહ્યું, એક નાની હોટલમાં રોકાયો છું. સરદારે કહ્યું, મને તમારી કાર્યનિષ્ઠાની અને તમારી પ્રામાણિકતાની ખબર છે, તમને હોટલ ના પોષાય. તમારો સામાન લઈ અને મારે બંગલે આવી જજો. તમારે મારા મહેમાન બનીને મારા ત્યાં જ રોકાવાનું છે. પોસ્ટમાસ્ટર તો બિચારો સરદારના પ્રેમને જોઈ અને ગળગળો થઈ ગયો અને એ ત્યાં એમના ઘરે પહોંચી ગયો. રાત્રે જમતી વખતે સરદારે એમની સાથે ઘણી વાતો કરી. વાત વાતમાં પોસ્ટમાસ્ટરે કહ્યું કે હું હમણાં બનાસકાંઠામાં નોકરી કરું છું. પાકિસ્તાનની સરહદ ત્યાંથી સાવ નજીક છે, પણ ત્યાં કોઈ પોલીસ ચોકી કે પોલીસ પહેરો છે જ નહીં અને ઘૂસણખોરો માટે તો સાવ રીઢા ઘર જેવું છે. સરદારે એ વખતે તેમને કોઈ જવાબ ન આપ્યો. થોડા દિવસ સુધી પોસ્ટમાસ્ટર સરદારના મહેમાન બનીને રહ્યા અને દિલ્હી ફરીને જ્યારે એ પોતાની નોકરી પર પાછા ફર્યા ત્યારે પાકિસ્તાનની સરહદ પર પોલીસનો પહેરો જોઈ અને સરદારની માનવતાનો અને એની સાથે સાથે સરદારની મહાનતાનો પણ પરિચય તેમને થયો. આ પોસ્ટમાસ્ટર જીવ્યા ત્યાં સુધી બધાને સરદારની મહાનતા અને તેમની માનવતાની વાતો કરતા રહ્યા. ગમે તેટલા ઊંચા પદ પર પહોંચ્યા પછી પણ સામાન્ય માણસ સાથેના સંબંધને ન ભૂલવો જોઈએ. આકાશને આંબ્યા પછી પણ જેના પગ ધરતી પર રહે છે તે માણસ જ લોકોના હૃદય પર રાજ કરે છે અને તેમના અવસાન બાદ પણ તે લોકોના હૃદયમાં જીવિત રહે છે. સરદાર કહેતા હતા, સુંદર વસ્ત્રોથી માણસ શોભતો નથી, પરંતુ સુંદર આચરણ એ જ માણસની સાચી શોભા છે. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ. ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો 90.4 FM.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હેલો પાલનપુર, હું આરજી જ્યોતિ. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. એક ખૂબસૂરત અભિનેત્રી હતી, સિનેમા અને નાટકમાં કામ કરતી હતી. આ અભિનેત્રી રૂપરૂપનો અંબાર, એટલે લોકો એની ફિલ્મ અને નાટક જોવા પડાપડી કરતા. આ અભિનેત્રીને એક વખત ચામડીનો રોગ થયો અને ધીરે ધીરે એનું શરીર કાળું પડવા લાગ્યું. જે રૂપને કારણે એ લોકપ્રિય હતી એ રૂપ ધીમે ધીમે ઢળવા લાગ્યું. સારામાં સારા ડોક્ટરોની સલાહ લીધી પણ રોગ મટતો જ ન હતો, ઉલટાનો તે દિવસે ને દિવસે વધે જતો હતો. એક દિવસ એ અભિનેત્રીએ અરીસામાં પોતાનો કદરૂપો ચહેરો જોયો અને પોતાનો જ ચહેરો જોઈ અને એ

એવી ગુસ્સે ભરાઈ કે એને અરીસો જ ફોડી નાખ્યો. એને આત્મહત્યાનો વિચાર પણ આવી ગયો. પણ પ્રભુએ આપેલા મહામૂલા જીવનને સમાપ્ત કરી દેવાને બદલે સત્કાર્યમાં લગાડવાની આ અભિનેત્રીને વિચાર આવ્યો. એને અભિનય અને નાચવા સિવાય કંઈ આવડતું તો હતું નહીં, એટલે હવે કરવું શું? આવું બધું વિચાર્યા પછી તેને એક વિચાર આવ્યો કે એને ઢીંગલીઓ બહુ સરસ બનાવતા આવડે છે. તો એને થયું કે લાવને હું ઢીંગલી બનાવવાનું જ કામ શરૂ કરું અને આ ઢીંગલીઓ બનાવી અને હોસ્પિટલમાં જે લોકો સારવાર લઈ રહ્યા છે તેવા બીમાર બાળકોને હું આ ઢીંગલીઓ આપું. એ અભિનેત્રીએ ઘરમાં બેસીને આખો દિવસ ઢીંગલીઓ બનાવવાનું કાર્ય આરંભ્યું અને પછી મોડી સાંજે પોતે જ હોસ્પિટલ જઈ અને બાળકોને ઢીંગલીઓ અને આશીર્વાદ આપ્યા. આ ઢીંગલીઓ મેળવીને બાળકો પણ ખૂબ રાજી થતા અને જલ્દી સાજા પણ થઈ જતા. ધીમે ધીમે આ અભિનેત્રી બાળકોનું પ્રિય પાત્ર બની ગઈ. બાળકો એને ભરપૂર પ્રેમ કરતા અને એને ઢીંગલીવાળી અમ્મા તરીકે ઓળખતા. આ અભિનેત્રીનું નામ હતું બ્રિટિક્સ થોમ્સન. દોસ્તો, સમાજની સુખાકારી માટે કોઈ કામ હાથ પર ધરીએ તો લોકો તમારા રૂપ સામે નહીં જોવે, પણ તમારું હૃદય સામે જોશે. શરીર ભલે ગમે તેટલું કદરૂપું હોય, પણ જો હૃદય રૂપાળું હશે તો લોકો અચૂકપણે આદર આપશે. તમારો દિવસ મંગલમય રહે. તો સાંભળતા રહો રેડિયો 90.4 FM પાલનપુર.

જાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગ ની પાસે પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષા.

0: બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, શ્રી હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: કહ દું તુમે
2: હા
1: યા ચુપ રહું
2: ના,
1: દિલ મે મેરે આજ ક્યા હૈ

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: आ रक्षाबंधन मात्र ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: રેડિયો પાલનપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજે પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રનું સ્વાગત કરું છું. આપ સૌના બહોળા પ્રતિસાદને કારણે અમે ફરમાઈશ કાર્યક્રમ કમિટી દ્વારા પસંદ કરાયેલ શ્રોતાઓના પત્રોનું વાંચન કરીએ છીએ. સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. આપ સૌ બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં ફરી એકવાર આપ સૌને ફરમાઈશ અને પ્રતિભાવ મોકલવાની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સઅપ નંબર 9512996688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. તો આજના આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે મિતાલી. મિતાલી આપણને ફરમાઈશ કરે છે હમણાં લેટેસ્ટમાં આવેલું સોંગ મસ્કારા. મસ્કારા સોંગ એ હમણાં એક મૂવી આવેલું છે, મેં વાપસ આવુંગા એનું છે, પણ આ સોંગ એ બહુ ફેમસ થયું છે નોર્મલી શર્વરીના એક્સપ્રેશનના કારણે. આ સોંગની અંદર જે સર્વરીએ પોતાના એક્સપ્રેશન આપ્યા છે, જે ડાન્સિંગ સ્કિલ બતાવી છે, આ બધું એક અલગ જ દોર તરફ તમને લઈ જાય છે. આ ગીત ગાયું છે નીલાંજના ઘોષ અને વેદાંગ રૈનાના અવાજમાં. તો ચાલો સાંભળીએ મિતાલીની ફરમાઈશ.

આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે નીતિ. નીતિ આપણને ફરમાઈશ કરી છે સાથિયા મૂવી. બહુ ટાઈમ પહેલાં આ મૂવી આવેલું હતું અને એનું સોંગ છલકા છલકારે. નિધિએ આ ફરમાઈશ આપણને એટલા માટે કરી છે કે ટૂંક સમયમાં એમના ઘરે મેરેજ છે અને એમની નણદના લગ્ન છે અને આ સોંગ એ એમની નણદને ડેડિકેટ કરવા માંગે છે. આ સોંગની વાત કરીએ તો એ આર રહેમાન અને રિચા શર્માના અવાજમાં ગાવામાં આવેલું છે. અને વાત કરીએ મૂવીની તો વિવેક ઓબરોય અને રાણી મુખર્જી આની અંદર મેઇન લીડિંગ એક્ટર તરીકે હતા. અને વિવેક ઓબરોયને યાદ કરીએ ને તો વિવેક ઓબરોયને યાદ કરીએ તો એમના વાળ, સિલ્કી વાળ તમને તરત જ યાદ આવી જાય. તો ચાલો સાંભળીએ નિધિની પરમાર.

આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે બંસરી. બંસરી આપણને ફરમાઈશ કરી છે ઘર મોરે પરદેશિયા. કલંક મૂવી આવેલું અને કલંક મૂવીની અંદર આ સોંગ ઘર મોરે પરદેશિયા બહુ ફેમસ થયેલું અને આ સોંગની અંદર તમને શ્રીરામની ઉપર બનાવવામાં આવેલું હતું ગીત અને એની અંદર તમને ક્લાસિકલ ડાન્સિંગ બી બહુ સારું એવું જોવા મળે છે. આલિયા ભટ્ટ અને વરુણ ધવન, સોનાક્ષી સિન્હા, આદિત્ય રોય કપૂર અને માધુરી દીક્ષિત, સંજય દત્ત આવી રીતે મલ્ટી કાસ્ટિંગ એની અંદર કરવામાં આવેલું. બહુ સુપરહિટ ગયેલું આ મૂવી અને આ મૂવીના બધા જ સોંગ. આ મૂવી દર્શાવવામાં આવ્યું હતું કે જ્યારે ભારતની અંદર ભાગલા પડ્યા અને હિજરતનો સમય આવ્યો ત્યારે લોકો એકબીજા તરફથી કેવા દૂર થાય છે, કેટલીક લવ સ્ટોરીઝ જે અધૂરી રહી ગઈ એની અંદર પણ આ કલંક મૂવી સારી રીતે બતાવે છે. વાત કરીએ ઘર મોરે પરદેશિયા સોંગની તો આ સોંગ ગાવામાં આવ્યું છે શ્રેયા અને વૈશાલીના અવાજમાં. તો ચાલો

0: આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે પ્રેમ. પ્રેમ આપણને ફરમાઈશ કરે છે મનમોહન, જે લાલો મૂવી હમણાં જ રિસેન્ટમાં આપણા ગુજરાતમાં આવેલું અને બ્લોકબસ્ટર મૂવી ગુજરાતનું હોય કોઈ, અને જેણે આખા હિન્દુસ્તાનમાં ડંકો વગાડી દીધો ગુજરાતી આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું. આ મૂવીની વાત કરીએ તો કૃષ્ણ સદા સહાય તે, એની ઉપર બેઝિકલી થીમ ઉપર બનેલું મૂવી છે. અને પ્રેમ કહે છે કે તેમણે જ્યારે જ્યારે સ્ટ્રેસ થાય છે, જ્યારે પણ કશું થાય છે, ત્યારે એ ભગવદ્ ગીતા વાંચે છે અથવા તો કૃષ્ણ મંદિરમાં જઈને બેસી જાય છે. અને આ મૂવી અને કૃષ્ણ ભગવાન પ્રત્યે એમને વધારે લાગણી છે, એટલા માટે આ સોંગ ડેડિકેટ કરવા માંગે છે. અને વાત કરીએ આ મૂવીની અંદર, તો મૂવીની અંદર ઘણા આપણને દર્શાવવામાં આવી છે કે તમે મનથી કોઈ કાર્ય કરો તો ભગવાન જરૂર એક દિવસ તમારી મદદે આવે છે. બસ તમારે ધીરજ ધરવાની છે, રાહ જોવાની છે, અને મુખ્ય તમારું કર્મ તો તમારે જાતે જ કરવાનું હોય છે. આ મૂવીની અંદર તમને એક સીન યાદ હશે કે જ્યારે ભગવાન એ લાલાને કહે છે કે તું દિવાલ ઉપર માર, છેલ્લી વાર એક પ્રહાર તો કર, કદાચ દિવાલ તૂટી જાય. ભગવાને આગળથી દિવાલ તોડેલી છે પણ લાલાને ખબર નથી. આપણા જીવનનું કંઈક એવું જ છે, શું ખબર કે ભગવાને આગળથી વ્યવસ્થા કરી જ રાખી છે, આપણને કહે છે કે તું એક છેલ્લો પ્રહાર તો કર, અને આપણે કદાચ છેલ્લો પ્રહાર કરવામાં હાર માનતા હોય. તો આ મૂવીથી ઘણું બધું શીખવા જેવું છે. અને જ્યારે હું પર્સનલી આ મૂવી જોવા ગયેલી તો ત્યારે મારી આંખમાંથી આંસુ આવી ગયેલા કે ભગવાન એક દિવસ તો દરેકની મદદ ચોક્કસથી આવે છે. તો ચાલો સાંભળીએ કૃષ્ણના અવાજમાં ગવાયેલું આ મનમોહન સોંગ.
1: પ્રભુ એને મારા કોઈ ભાઈબંધ નથી,

0: શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે બીજી આપની ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9512966888 પર મોકલી આપજો. યાદ રાખજો, જો ગીત એ 1965 પહેલાંના હશે તો અમને તેમને સંભળાવવામાં સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલમપુરનો અવાજ અને આપણા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલમપુર 90.4 FM. રેડિયો પાલમપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4 FM.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: સુર મે ગાના સીખીએ પાધાની સા એપ કે સાથ. AI પાવર્ડ પર્સનલ મ્યુઝિક ટીચર ફ્રોમ સારેગામા.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હલો પાલનપુર, 90.4 મેગાહર્ટ્ઝ પર મેં હું આપકા દોસ્ત, આપકા હોસ્ટ આરજી દિલબર. સાંસો કી રૂહાનિયત, દિલ કી ધડકન, દિલ કી આવાઝ 2.0 પર હમ બાત કરતે હૈ હમારે ઇસ શો પર કુછ એસે કિસ્સો કી જિસમે પ્યાર તો હૈ પર મિલના યા બિછડના વો માયને નહીં રખતા. સચ્ચી બાત દિલ કે રિશ્તો મેં જો હોતી હૈ વો માયને રખતી હૈ, યાની કે સચ્ચા પ્યાર. પ્યાર કભી એક મુલાકાત મેં હો જાતા હૈ, કભી કભાર એસા ભી હોતા હૈ કે લોગ 3-4 યા ફિર યે કહે કે હજારો બાર મુલાકાત કર લે, તબ ભી ઉન્હે અહેસાસ નહીં હોતા કે ઉનકે બીચ પ્યાર પનપ રહા હૈ. પર છોટા સા એક વો કહેતે હૈ ના હમ, ખનક હોતી હૈ, ખલીશ હોતી હૈ, જો દિલ મેં ચુપતી હૈ ઓર આપકો અહેસાસ દેતી હૈ કે પ્યાર યે થા, બાકી તો સારે અપને એટ્રેક્શન થે. યહી બાત હમ કરને કે લિયે યહાં પર ઇસ શો પર મિલતે હૈ. ઓર મેં આરજી દિલબર આપ સબકે સાથ એસે કિસ્સે ઓર કહાની બાંટતા હું જો કેવલ રિશ્તો કે બાતે બયાં નહીં કરતા, પર પ્યાર કા એક માયના કુછ અલગ સે હો, યા ફિર યે કહે સકતે કે આજ કી દુનિયા મેં જબ હમ કુછ પાને કે લિયે પ્યાર પાના ચાહતે હૈ, ઉસ વક્ત પ્યાર કા કુછ નામ યે ભી હો સકતા હૈ કે આપ ઉસમે ઇંતજાર કરે. જી હા, આજ હમ કુછ એસી હી બાતો પે ડિપેન્ડ કરને વાલા કિસ્સા સુનેંગે, યાની કે હમ ડિસ્કસ કરેંગે. ડિસ્કસ મેં ઇસીલિયે બોલ રહા હું કે ઇસ પૂરી કહાની, ઇસ પૂરે શો કે બાદ મેં આપ જો મુજે રિસ્પોન્સ દેંગે ઉસ પે આપ ઓર મેં એક અચ્છા સા ઓપિનિયન બના પાએંગે કે ક્યા પ્યાર જીવન મેં સચ મેં ખુશિયા ઓર રંગ ઓર બહાર લેકે આતા હૈ, યા ફિર થોડા બહોત દુઃખ દર્દ યા ફિર જુદાઈ લેકે આતા હૈ. જી હા, આજ કા જો કિસ્સા હૈ, આજ કી જો કહાની હૈ, વો ભી સચ્ચી હૈ, પર મેં બાંટુંગા આપકે સાથ ઇસ છોટે સે બ્રેક કે બાદ. તબ તક મસ્ત રહીએ, વ્યસ્ત રહીએ ઓર સુનતે રહીએ રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે દિલબર કે સાથ. સાંસો કી રૂહાનિયત, દિલ કી ધડકન, દિલ કી આવાઝ 2.0.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલન.
2: લોગ હમે મિલ જાતે હૈ જબ હમ કહીં જગહ પે ટ્રાવેલિંગ કરતે હૈ, કહીં કુછ કામ કે લિયે નિકલતે હૈ, ઓર રાસ્તે મે જો મિલતે હૈ, જિન્હેં હમ ખુદ કો ભી યા ફિર મિલને વાલે લોગો કો યે કહે સકતે કે વો મુસાફિર થે. પર કુછ એસે કિસ્સે હો જાતે, કુછ એસે લોગ આપકે જિંદગાની મે એક જગહ બના લેતે હૈ કે વો મુસાફિર હોને કે બાવજૂદ આપકે દિલ કે સાથ જુડ જાતે હૈ. વો કુછ પલ કી બાતે, કુછ અહેસાસ જહાં પર ચુપિયા થી, કુછ તિરછી નજરો સે આપને ઉને દેખા થા, ઉન્હોને એક છોટી સી મુસ્કાન સે આપકો ભી ઉસ બાત કે લિયે ધન્યવાદ કિયા થા. યે સારી ચીઝે આપકે દિલ મે કુછ એસા એક મકામ બના લેતી હૈ કે બાદ મે આપકો અહેસાસ હોતા હૈ કે યે મેરે દિલ કે લિયે સબસે સુકૂન દેને વાલા અહેસાસ, યાની કે યે રિશ્તા મેરા અપના થા. ઓર એસે અપને રિશ્તો કો હમ ક્યા ઓર નામ દે સકતે હૈ, પ્યાર તો હોના હી થા. ઓર એસી મુસાફરી વાલી આજ કી જો કહાની હૈ જિસકા નામ હૈ ઇંતઝાર. જી હા, મેને પહેલે ભી કહા થા ઓર મેં વાપિસ ઉસે દોહરા રહા હું કી ઇસ કહાની કા મૂલ ભાવ જો હૈ વો ઇંતઝાર હૈ. અબ ઇંતઝાર વ્યક્તિ કા ભી હો સકતા હૈ, ઇંતઝાર સહી સમય કા સહી લમ્હે કા ભી હો સકતા હૈ, ઇંતઝાર હમે અપને દિલ સે વો નિકલને વાલી આહ કા ભી હો સકતા હૈ, વો ચાહ કા ભી હો સકતા હૈ કે જબ આપ યે સોચે કે મુજે અપને દિલ કી જો રંજિશ હૈ ઉસે બયાં કરના હૈ, અપને દિલ મે જો ખ્વાહિશ હૈ ઉસે ભી બયાં કરના હૈ, ઓર મેં સામને વાલે વ્યક્તિ કો અપને ચાહને વાલે વ્યક્તિ કો મેં અબ જાન ચુકા હું કે મુજે યહી ચાહીએ, તબ યે ઇંતઝાર ખતમ હોતા હૈ. વરના ફર હમ યહી સોચતે રહેતે હૈ કે વો વક્ત આયેગા, વો ઇન્સાન આયેગા, વો લમ્હા આયેગા, વો શબ્દ મેરે ઝહન મેં આયેંગે યા ફિર મેરે દિમાગ મેં આયેંગે, વો અલ્ફાઝ જો મુજે મિલેંગે તભી મેં ઉસકો બયાં કર પાઉંગા.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: જૈસે બારિશ કા મોસમ આતા હૈ ઓર મોર કી પુકાર આપને સુની હોગી તો એસા લગતા હૈ કે કિતની ઇંતહા સે વો પુકારતા હૈ, વો ઉસકા જો સુર નિકલતા હૈ વો चीर से बादलों को और बारिश को खींच के लेके आता है. अब ये होता होगा नहीं होता होगा ये तो ऊपर वाला जाने, पर ऐसे ही इन दोनों के बातों के बीच में 1-1.5 घंटे के बाद में एक छोटी सी चाय की टपरी आती है और दोनों रुकते हैं चाय पीने के लिए.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: વો કહેતે હૈ ના કિ અગર સહી વક્ત સહી જગહ પર સહી ઇન્સાનો કે બીચ મેં ઓર ઉન ઇન્સાનો કો ઉસ સહી બાત કરને કા મોકા ઓર સહી અલ્ફાઝ મિલ જાય તો ફિર બાત બન જાતી હૈ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: હેલો, હાય, નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. ચાલો એક વાર્તા સંભળાવું. એક શિલ્પી હતું. આ વાર્તાનું શીર્ષક છે એક શિલ્પી હતું. એ સુંદર શિલ્પોનું સર્જન કરતો હતો. તેને અમર થવાનું મન થયું. તે માટે તેને યુક્તિ કરી. તેને પોતાના જ મોહરા આબેહૂબ દેખાય તેવા બનાવી દીધા. ચિત્રગુપ્તના ચોપડામાં હતી તેવી જ પોતાની મૂર્તિઓથી ખંડ ભરી દીધો. આયુષ્ય પૂરું થતાં યમરાજના પાર્ષદો તેને લેવા આવ્યા. શિલ્પીએ પોતે બનાવેલા મોહરા વચ્ચે સંતાઈ ગયો. પાર્ષદો આવ્યા, એક સરખા શિલ્પોની વચ્ચે પેલા શિલ્પીને શોધવા લાગ્યા, પણ શોધી શક્યા નહીં. છેવટે થાકીને યમરાજ પાસે ગયા. તેમણે સમસ્યા કહી સંભળાવી. યમરાજે શું કીધું એ હું જણાવીશ, પરંતુ નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, આપણે સાંભળી રહ્યા છીએ વાર્તા આરજે અંજલિ સાથે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. રેડિયો પાલનપુર પર તમે સાંભળી રહ્યા છો એક વાર્તા. જ્યારે યમરાજના પાર્ષદોને શિલ્પી મળ્યો નહીં ત્યારે તેઓ પાછા ગયા અને યમરાજને પોતાની સમસ્યા કઈ સંભળાવી. ત્યારે યમરાજે કહ્યું, તેને શોધી કાઢવાની એક સહેલી રીત તમને બતાવું. એ માણસ છે. માણસને પોતાના વખાણ ખૂબ વાલા હોય છે. કહેવાય છે ને કે પ્રશંસા તો ખુદાને વાલી છે. તમે બધા મોરા પાસે જઈ શિલ્પીના વખાણ કરવા માંડો એટલે તે તરત જ પકડાઈ જશે. પાર્ષદો પુનઃ પૃથ્વી પર આવ્યા. શિલ્પોની વચ્ચે ઉભેલા શિલ્પીને સંભળાય તે રીતે કહેવા લાગ્યા, વાહ, શું સુંદર શિલ્પો છે. ત્રણેય લોકમાં આની બરોબરી કરી શકે તેવી રચના જોઈ નથી. આવી અદ્ભુત કલાનું સર્જન કરનાર કોણ મહાનુભવ હશે? ને બીજી ક્ષણે કલાકારથી બોલાઈ ગયું, એ તો મેં સર્જન કર્યું છે. યમરાજના પાર્ષદોએ એ જ ક્ષણે શિલ્પીને ગળામાંથી પકડી હાર પહેરાવી દીધો. પ્રશંસાને વશ થઈ અહંકાર કરવું તે યમરાજને નિમંત્રણ આપવા બરાબર છે. આપણે સાંભળી રહ્યા છીએ વાર્તાઓ. ટૂંક સમયમાં હું ફરીથી આવીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગ ની પાસે, પાલનપુર.
2: હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલિ. તમે સાંભળી રહ્યા છો વાર્તાઓ. ચાલો તમને એક બીજી વાર્તા સંભળાવું. આ વાર્તાનું શીર્ષક છે જીવનમાં અસ્મિતા જરૂરી છે. અરબસ્તાનનું બાદશાહ હાતિમ તાઈ હતું. તે ખૂબ જ દયાળુ અને પરગજુ હતું. એનામાં ગજબ સત્યનિષ્ઠા હતી. એકવાર પોતાના દરબારમાં દરબાર ભરી બેઠો ત્યારે દરબારીઓએ પૂછ્યું, જહાપના, આપે આપનાથી પણ વધુ યોગ્યતા વાળો માણસ જોયો છે ખરું? હાતિમ તાઈએ માથું હલાવ્યું, હા કહ્યું. દરબારીઓને આશ્ચર્ય થયું, બાદશાહથી વધુ યોગ્યતા વાળો કોણ હશે? તે કોણ છે? દરબારીઓએ આશ્ચર્યભાવે પૂછ્યું. ત્યારે હાતિમ તાઈએ કહ્યું, એક દિવસ મેં ગામ લોકોને રાજમહેલમાં ઉજાણી માટે બોલાવ્યા હતા. આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે ગામના તમામ લોકો, ગરીબ, તવંગર, મજૂર, શેઠ, શાહુકાર, અબાલ, વૃદ્ધ, બધાએ રાજમહેલમાં જમવા આવવાનું. હું ગામ લોકોને જમવા બોલાવી નગરચર્યા જોવા નીકળ્યો. આગળ શું થયું એ હું જણાવીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહું રેડિયો પાલનપુર પર.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર વાર્તાઓ. આપણે સાંભળી રહ્યા છીએ જીવનમાં અસ્મિતા જરૂરી છે વાર્તા. તેમણે જણાવ્યું કે હું ગામ લોકોને જમવા બોલાવી નગરચર્યા જોવા નીકળ્યો. ત્યાંથી થોડો લાંબો થયો અને જંગલની વાટ પકડી. ત્યાં રસ્તામાં એક કઠિયારું લાકડાનો ભારો બાંધતો હતો. હું પતિ પત્નીનો સંવાદ સાંભળવા ઊભો રહ્યો. પત્ની કહેતી હતી, ઝટ કરો, હાથ ધોઈ લો, મને ભૂખ લાગી છે, આપણે ખાઈ લઈએ. કઠિયારું ઝટપટ હાથ ધોઈ પત્ની પાસે આવ્યો. બંને ભાથું છોડતા હતા. ત્યાં બાદશાહ નજીક આવીને પૂછ્યું, ભાઈ કઠિયારા, આજે રાજમહેલમાં જલસો છે, સૌને જમવાનું આમંત્રણ છે, તો તું મિષ્ટાન આરોગવાનું છોડી દઈ આ ઠંડો રોટલો ને શાક કેમ ખાય છે? તે બાદશાહનો ઢંઢેરો સાંભળ્યો નહોતો. ત્યારે કઠિયારાએ કહ્યું, સાંભળ્યો હતો ભાઈ, પરંતુ અસ્મિતા ધરાવતો માણસ છું, પોતાની મહેનતનું જ ખાવામાં માનું છું, મારા પરસેવાની કમાણીમાંથી કમાઈનો રોટલો ખાઉં છું, હું મફતનું ખાતો નથી અને કોઈની લાચારી ભોગવતો નથી. આગળ રાજા શું કહે છે અને કઠિયારો શું કહે છે એ વાત પણ આપણે જાણીશું, પરંતુ નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: જ્યારે રાજાએ કઠિયારાને પૂછ્યું ત્યારે કઠિયારાએ જવાબ આપ્યો કે હું મફતનું ખાતો નથી અને કોઈની લાચારી ભોગવતો નથી. જે માણસ પરસેવો પાડવા માટે કાયર હોય તે હાતીમતાઈના દરબારમાં રોટલા માટે પૂંછડી પટપટાવતો હાથ લાંબા કરી શકે છે. હું જાત મહેનતનો જ રોટલો ખાઉં છું. અરે ભાઈ, આમાં હાથ લાંબો કરવાની વાત જ ક્યાં છે? આ તો બાદશાહનું આમંત્રણ છે, હાતીમતાઈએ એને કહ્યું. ના ભાઈ, અમારો રોટલો મિષ્ટાન કરતા મીઠો છે. આવ, તું પણ બેસ અમારી સાથે અને રોટલો ખાઈ લે. કઠિયારાના જવાબ સામે હાતીમતાઈનું મસ્તક નમી પડ્યું. વાહ, આનું નામ ખુમારી કહેવાય. જીવનમાં આવી અસ્મિતા હોય તો પ્રભુને ગમતા થવાય છે. લોકો આજે મફતનું લઈ દિન હિન બાપડા બિચારા ગુલામની જેમ લાચારી ભર્યું જીવન જીવે છે. તેમનામાં અસ્મિતા કે તેજસ્વિતા જેવું કંઈ છે જ નહીં. જાનવરથી એ બદતર જીવન જીવી રહ્યા છે. આપણે ભગવાનનું દિવ્ય સંતાન છીએ, એ વાત આપણે ભૂલવી ન જોઈએ. તો આ વાર્તા કેવી લાગી જરૂરથી જણાવજો. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હેલો, હાય, નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર વાર્તાઓ. ચાલો તમને સંભળાવું એક નવી વાર્તા. વાર્તાનું શીર્ષક છે ભગવાન સાઈડ પર મૂક્યો છે. એક શેઠાણીએ જીત કરી શેઠ પાસે મોંઘી કાર મંગાવીને આજુબાજુમાં પડોશમાં વટ પાડી દીધો. સૌ એમના વખાણ કરવા લાગ્યા. શેઠાણી તો ઊંચા વગે ચાલવા લાગ્યા. એક દિવસ શેઠાણીએ કારમાં અંબાજી જવાનું વિચાર્યું, પણ પોતાની સાથે સ્ત્રી વર્ગને જ લઈ જવાનો વિચાર કર્યો. દિવાળીના દિવસો હતા. દીકરી સાસરેથી આવી હતી. મોટર તૈયાર કરાવી, જેઠાણીને તૈયાર કર્યા. પાછલી સીટમાં દીકરી અને જેઠાણીને બેસાડ્યા. પોતે આગલી સીટમાં ડ્રાઈવર જોડે બેસી ગયા. કાર ઉપડવાની તૈયારીમાં જ હતી કે સામેથી માસી દેખાયા. જોકે પાછળ 3 ની સીટ હતી, તેથી એક ખાલી હતી. માસીને પાછળ બેસાડી દીધા. હવે ગાડીમાં જગા નહોતી. ડ્રાઈવરને ગાડી ચલાવવા કહ્યું એ જ સમય સામેથી વિવાણ આવતા જોયા. મુશ્કેલી ઊભી થઈ ગઈ. પાછળ તો જગ્યા જ નહોતી. આગળ પણ પોતે બેસી ગયા હોવાથી મુશ્કેલી સર્જાઈ ગઈ. વિવાણે પૂછ્યું, ક્યાં જાઓ છો? અમે અંબાજી દર્શન કરવા જઈએ છીએ. તું તો મારે આવવું છે, લેતા જાઓ. વિવાણને કેમ છોડાય? શેઠાણીએ કોઈને ખોટો ન લાગે તેવા સ્વભાવના હતા. ડ્રાઈવર પુરુષ હતો, બધું સ્ત્રી વર્ગ હતો, તેથી ડ્રાઈવરને હુકુમ કર્યો, ડ્રાઈવર તું ઉતરી જા. આગળ શું થયું એ જણાવીશ નાનકડા બ્રેક બાદ. પરંતુ તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલિ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર વાર્તાઓ. આપણે સાંભળી રહ્યા છીએ વાર્તા ભગવાન સાઈડ પર મૂક્યો છે. જ્યારે શેઠાણીએ ડ્રાઈવરને કહ્યું કે તું પણ ઉતરી જા, ડ્રાઈવર શેઠાણીનો હુકુમ માનીને નીચે ઉતરી ચાલતો થયો. પરંતુ હવે કાર ચાલક તો કોઈ હતું જ નહીં, ગાડી કોણ ચલાવશે? બધા અજાણ હતા. શું ગાડી ચાલશે ખરી? અંબાજી જવાશે ખરું? બધો નારી વર્ગ મૂંઝાયો. આપણે માણસોને પણ આપણી સંસાર ગાડીમાં ઈશ્વરને ઉતારી દીધા છે. સામાજિક, રાજકીય, આર્થિક, શૈક્ષણિક સિદ્ધિઓ મેળવી છે, પણ સર્વે ક્ષેત્રે ભગવાનનું સ્થાન બાજુ પર મૂકી દીધું છે. આપણી ગાડી અટકવાની જ છે. આપણે 17 દુકાને ફરી માલ ખરીદતા હોઈએ તો કોઈ પણ દુકાનદાર અગવડના સમયે ઉધાર મદદ કરશે જ નહીં, વિશ્વાસ રાખશે જ નહીં. તો પછી 17 જગ્યાએ પ્રભુને ખોળવા નીકળીએ તો આપણો વિશ્વાસ પ્રભુ કેવી રીતે કરશે? યાદ રાખીએ, અગવડમાં અને સગવડમાં પ્રભુને વળગી રહીએ, આપણા કામ થઈ જશે. ડાળા પાંદડાને પકડ્યા સિવાય થડને પકડીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને મક્કમ આશ્વાસન આપ્યું છે કે જે મારું થઈ મારા કામમાં રચ્યો પચ્યો રહેશે તેનો સંસાર હું ચલાવીશ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: હેલો, હાય, નમસ્કાર. હું છું આરજે અંજલી અને આજે મેં તમને ઘણી વાર્તાઓ સંભળાવી. આ વાર્તાઓ કેવી લાગી મને જરૂરથી કહેજો. આવી વાર્તાઓ તમારે સાંભળવી હોય અથવા તમારી પાસે આવી કોઈ વાર્તાઓનું કલેક્શન હોય તો અમને મોકલી આપજો અમારા વોટ્સએપ નંબર 9952-9966-88 પર. યાદ રાખજો, આ વોટ્સએપ નંબર છે, આની ઉપર તમે ફક્ત મેસેજ કરી શકો છો, એટલે કે તમારી ઓડિયો ક્લિપ અથવા તો તમારું લખાણ અમને મોકલાવી શકો છો. અને વધારે માહિતી માટે તમે અમારા સોશિયલ મીડિયાના પેજીસ સાથે પણ સંકળાઈ શકો છો. અમારી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. રેડિયો પાલનપુર તમે ગૂગલ પ્લે સ્ટોરમાં સર્ચ કરશો તો મળશે. સાથે સાથે અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ, એટલે જ્યાં છો ત્યાંથી અમને સાંભળી શકશો. નેક્સ્ટ ટાઈમ હું જલ્દીથી આવીશ, ક્યાં જતા નહીં. જોડાયેલા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 96 68 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 96 68 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોસ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત

આખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગ ની પાસે પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

દોસ્તું, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આજે હું તમને લઈ જવાની છું નૈનીતાલ. 1338 મીટરની ઊંચાઈ પર આવેલું આ સરોવર લીલી છમ ખીણમાં 7 ટેકરીઓની વચ્ચે આવેલું છે. 1841માં બ્રિટિશ સરકારે રજા માણવાના આશ્રય સ્થાન તરીકે તેની શોધ કરી હતી. આજે તે ભારતના એક અતિ મહત્વના ગિરિમથક તરીકે ઉભર્યું છે. નૈનીતાલ નજીક છે નૈની સરોવર. આંખ, નૈના કે નયન, આંખ આકારના આ સરોવરનું નામ નૈની દેવીના નામ પરથી પડ્યું છે. જ્યારે દેવી સતીની આંખો અહીં પડી ત્યારે આ ભરાવદાર ખીણની વચ્ચે આવેલું આ સરોવર તૈયાર થયું એવું કહેવાય છે. વિવિધ રંગી ક્રીડા નૌકાઓની સરોવરમાં તરતી જોવી એક અનોખું દ્રશ્ય બની જાય છે.

નૈના પાર્ક 2610 મીટરની ઊંચાઈ પર આવેલું આ ઉજાણી સ્થાન હિમાલય અને આખા સરોવર વિસ્તારનું દિલકશ દ્રશ્ય જોવા માટેનું ઉત્તમ સ્થળ છે. લારિયાકાંતા 2481 મીટરની ઊંચાઈ પર આવેલું આ વન મહોત્સવ સ્થળ હિમાલયના સુંદર વિશાળ દ્રશ્યો જોવા માટેનું અનોખું સ્થાન છે. ત્યાંથી આગળ છે હનુમાનગઢી. આ યાત્રા સ્થળ સૂર્યાસ્તનું રમણીય દ્રશ્ય માણવા માટેનું જાણીતું સ્થળ છે. આગળ કયા કયા સ્થળો છે એના વિશે પણ તમને જણાવીશ, પરંતુ તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટનમાં.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આજે હું તમને નૈનીતાલની સફર પર લઈ આવી છું. આગળ આપણે નૈની સરોવર, નૈના પાર્ક, લારિયા કાંતા, હનુમાન ઘડી વિશે જાણ્યું. આગળ જતા પ્રાણી સંગ્રહાલય છે. ઊંચાઈ પર રહેનારા પ્રાણીઓ અહીંયા જોઈ શકાય છે. ખુરપાતાલ, નૈનીતાલ રામનગરના રસ્તે આવેલું આ તળાવ માછીમારો માટેનું સ્વર્ગ છે. લેન્ડ્સ એન્ડ એટલે કે ભૂમિ શિખર સમી આ ટેકરી પરથી ખુરપાતાલ અને પગથિયાવાળા ખેતરોનું સુંદર દ્રશ્ય જોઈ શકાય છે. આગળ જતા આવે છે રાજ્ય વેધશાળા. ખગોળશાસ્ત્રના અભ્યાસ માટે અને માનવસર્જિત ઉપગ્રહના જટિલ પ્રવાસ માટે આ આદર્શ વેધશાળા છે. રાજભવન, પ્રખ્યાત બકિંગહામ પેલેસની પ્રતિકૃતિ રૂપે બંધાયેલ ભવ્ય નૈનીતાલ સરકારી ભવન 1990માં બંધાયું હતું. તેનું 50 એકરમાં ફેલાયેલું સુંદર ગોલ્ફ મેદાન 1994માં ખુલ્લું મુકાયું હતું. બીજા ઘણા આકર્ષણ સ્થળો છે, જેમ કે હિમદર્શન તથા ડોરોથી સીટ. આગળ આપણે નૈનીતાલની આજુબાજુ કઈ જગ્યાઓ વધારે જાણીતી છે એના વિશે જાણીશું. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટનમાં.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. આપણે છીએ નૈનીતાલની સફર પર. કેમ કે આપણે સાંભળી રહ્યા છીએ ભારત પ્રવાસ અને પર્યટન. નૈનીતાલ, યસ, આપણા ભારત દેશનું મહત્વનું ગિરિમથક છે. નૈનીતાલની આસપાસ આવેલ સ્થળોમાં એક છે ભીમતાલ. શાંત કુદરતી સૌંદર્ય ધરાવતું સરોવર, જે નૈની સરોવર કરતા મોટું છે. મુક્તેશ્વર, આ નાનકડું ગિરિમથક ગાઢા જંગલની વચ્ચે આવેલું છે અને હિમાલયના રળિયામણા દ્રશ્યો માણવાનો મોકો પૂરો પાડે છે. નજીકમાં ભગવાન શિવને અર્પિત નિર્માલ્ય ગણાતી ચૌલિકી જાળી આવેલી છે. પૂર્ણિમાના દિવસે અહીંથી અલમોડા અને ગઢવાલના ચોખંબા શિખરો સુધી ફેલાયેલ નેપાળનું આદિનામ્યાના શિખરોનું અનુપમ દ્રશ્ય માણી શકાય છે. આગળ જતા આવે છે નવકુચિયા તાલ. ભીમતાલની પહેલા 4 કિલોમીટર પર આવેલા આ સરોવરને 9 ખૂણા છે. એનું ધાર્મિક મહત્વ ખૂબ છે. યાયાવર પક્ષીઓ અહીં એકઠા થાય છે. નૌકા વિહાર અને મચ્છીમારી માટેનું આ અનોખું સ્થાન છે. આજે આપણે નૈનીતાલમાં ફરી રહ્યા છીએ. નૈનીતાલમાં આપણે ઘણા બધા સ્થળો વિશે માહિતી મેળવી, જેમ કે નૈની સરોવર, નૈના પાર્ક, લારિયા કાંતા, હનુમાનગઢી, રાજ્ય વૈદ્યશાળા, રાજભવન, તેમજ ભીમતાલ, મુક્તેશ્વર અને નવકુચિયા તાલ. આગળ પણ આપણે ઘણું બધું જાણવાનું છે. જોડાયેલા રહો મારી સાથે, એટલે કે આજે અંજલિની સાથે, રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે હમણાં હતા નૈનીતાલની સફર પર. નેક્સ્ટ હું તમને જણાવીશ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન વિશે. 1936માં સ્થપાયેલું આ નયન મનોહર ઉદ્યાન ભારતના ઉત્તમ અભયારણ્યોમાંનું એક છે. જાણીતા શિકારી, લેખક અને રૂઢિરક્ષક જીમ કોર્બેટની પાછળ તેનું નામકરણ થયેલું. ઉદ્યાન લગભગ 520 ચોરસ કિલોમીટરની જંગલ વિસ્તાર ધરાવે છે. આ આખો વિસ્તાર શિવાલિક પર્વતમાળાઓની તળેટીઓમાં આવેલી ટેકરીઓ અને ખળખળ વહેતી રામગંગાની પતલી દૂન ખીણનો બનેલો છે. આમ વૈવિધ્યપૂર્ણ ભૂતલ વિવિધ પ્રકારના સમૃદ્ધ વન્ય પ્રાણીઓને આશ્રય પૂરો પાડે છે. ઉદ્યાનના ગાઢા જંગલો કુમાઉના વાઘ માટે જાણીતા છે. ચિત્તા, જંગલી રીંછ, સ્લોથ રીંછ, હાથી, હરણ, પિથોન, ઝેરી સાપ, નાગ, મગર, ઘોરિયલ વગેરે પ્રાણીઓ માટેનું આ સ્વર્ગ છે. રામગંગા નદી મહાસીર, ટ્રાઉટ અને ગુંચ માછલીઓથી ભરપૂર છે. લગભગ 538 જાતિના પક્ષીઓ અહીંયા નોંધાયા છે. તેથી આ ઉદ્યાન પક્ષી વિદ્યા જ્ઞાતાઓનું સ્વર્ગ છે. નજીકનું હવાઈ મથક છે પંતનગર. રેલવે જંકશન છે રામનગર, જે ઉદ્યાન માટેનું અનિવાર્ય પ્રવેશ દ્વાર છે. મહાન શિકારીના નામે સમર્પિત કરેલું કલાધુંગીમાં કોર્બેટ મ્યુઝિયમ છે. આગળ આપણે જવાના છીએ યમનોત્રીની સફર પર. એની માટે તમારે જોડાયેલા રહેવું પડશે રેડિયો પાલનપુર પર. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ

0: સવારે 11 થી રાત્રે 10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
1: હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. યમનોત્રી, યમુના નદીનો પુરાણ કથિત જળસ્ત્રોત ચાર ધામ યાત્રાનો પહેલો પડાવ છે. યમનોત્રી મંદિર જયપુરના મહારાણી ગુલારિયાએ દેવી યમુનાનું આ મંદિર 19મી સદીમાં બંધાવ્યું હતું. 3235 મીટરની ઊંચાઈ પર આવેલું આ મંદિર ઉત્તુંગ બંદર પુણ્ય પર્વતના 6316 મીટરના ઘેરાવવાળું છે અને અમુક સમય માટે આ મંદિર બંધ પણ રહે છે. દિવ્ય શિલા, યમનોત્રી મંદિરમાં પ્રવેશતા પહેલાં આ પર્વતીય શિલાનું પૂજન કરવામાં આવે છે. સૂર્યકુંડ, જ્વાળામુખીની ગરમીથી અહીં ગરમ પાણીના ઝરા ઉત્પન્ન થયા છે. ગરમ ગરમ ખળખળતું આ પાણી કકડામાં બાંધીને જબોળ કે ચોખા કે બટાટાને જોત જોતામાં બાફી નાખે છે. સપ્તર્ષિ કુંડ, યમુના નદીનો આ મૂળ સ્ત્રોત છે. અહીં સુધીની વિકટ યાત્રા કરવી એ સહનશક્તિ અને ધીરજની કસોટી છે. જાનકી ચટ્ટી, ગરમ પાણીના ઝરા છે. હનુમાન ચટ્ટી, હનુમાન ગંગા અને યમુના નદીઓનું સંગમ તીર્થ. શયન ચટ્ટી એટલે યમુના નદીને કાંઠે આવેલું સૌંદર્ય સ્થળ. હજુ આગળ આપણે જવાના છીએ ઉત્તરકાશી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ગંગોત્રી જવાના મુખ્ય રસ્તા પર ભાગીરથી નદીને કાંઠે 1158 મીટરની ઊંચાઈ પર આ પવિત્ર સ્થળ ઉત્તરકાશી વસેલું છે. એનું ધાર્મિક મહત્વ કાશી એટલે કે બનારસ જેટલું જ માનવામાં આવે છે. અહીંના પ્રખ્યાત વિશ્વનાથના મંદિરમાં ભગવાન શિવની મૂર્તિ છે. મંદિરની સામે 8 મુખ્ય ધાતુમાંથી બનાવેલું મહાદેવનું અનન્ય વિશાળ ત્રિશુલ છે. એવું મનાય છે કે ભગવાન શિવે બકાસુરનો વધ આ ત્રિશુલથી કર્યો હતો. બીજા મહત્વના મંદિરો છે પરશુરામનું મંદિર, ભગવાન એકાદશ રુદ્ર અને દેવી કાલી. ગંગોત્રી જતા યાત્રાળુઓ માટેનું તે મહત્વનું વિશ્રામ સ્થાન એટલે કે પડાવ છે. સાહસિક રમતો માટેના મહત્વના કેન્દ્ર તરીકે પણ ઉત્તરકાશી વિકસતું રહ્યું છે. આગળ જતા આવે છે દ્યારા બ્યુગલ. બ્યુગલ અર્થાત ખૂબ ઊંચાઈ પર આવેલું પીઢ, 3048 મીટરની ઊંચાઈ પર આવેલું છે. હિમાલયનો નજારો અહીંથી માણી શકાય છે. અહીં એક નાનકડું સરોવર પણ છે, દોડીતાલ. ઉત્તુંગ હિમાલયના ખોળામાં વસેલું આ સુંદર સરોવર ઓક, દેવદાર અને બારે માસ લીલાછમ રહેતા મોટા ફૂલોવાળા વૃક્ષોથી વીંટળાયેલું છે. હિમાલય ગોલ્ડન ટ્રાઉટ્સ સ્થાનિક લોકો અને દોડી કહે છે, જેવી વિરલ માછલીઓથી ભરેલું આ સરોવર માછીમારો માટેનું આનંદપ્રદ સ્થળ છે. દોડી તાલ સુધીનો વિકટ માર્ગ ધોરી માર્ગથી જોડાયેલા કલ્યાણીથી શરૂ થાય છે. આગળ જતા આવે છે ગંગનાની. ગંગોત્રી જતા તેના રસ્તા પર તે આવેલું છે. ઋષિ પરાશરનું ત્યાં મંદિર છે. મંદિર પાસે આવેલા ઋષિકુંડના ગરમ પાણીના ઝરામાં યાત્રાળુઓ સ્નાન કરે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: आ रक्षाबंधन मात्र भाईनी कड़ाई पर राखड़ी नहीं पण गुजरातनी बहनोना स्वावलंबनना स्नेहथी बनावेली राखड़ी बंधाशे। बधाज तहेवारोमां आवतो भाई बहनना संबंधनो पवित्र तहेवार एटले रक्षाबंधन।
1: आ रक्षाबंधन पर गुजरात महिला आर्थिक विकास निगम लिमिटेड महिला अने बाळ विकास विभाग द्वारा आयोजित कर्यो छे राखी मेळो, ज्यां गुजरात राज्यना तमाम जिल्लाओनी बहनोना स्वावलंबनने प्रोत्साहन आपवा तेमना द्वारा उत्पादित राखड़ी तेमज घरगथ्थु अवनवी वस्तुओना प्रदर्शन सह वेचाण करवामां आवशे। तो आवो तारीख 14-23 ઓગસ્ટ सवारे 11-10 વાગે राखी मेळो ब्रह्मर्षि हॉल जहानारा बागनी पासे पालनपुर।
2: હેલો હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન। આજે આપણે નૈનીતાલની સફર પર હતા, આગળ જતા આપણે યમનોત્રી ઉત્તરકાશી વિશે પણ જાણ્યું, ત્યાં નજીકમાં કયા કયા સ્થળો આવેલા છે જ્યાં આપણે જઈ શકીએ, ન ગયા હોય તો પણ એની માહિતી આપણે જાણવી અનિવાર્ય બને છે અને એટલે જ માટે હું લઈને આવું છું ભારત પ્રવાસ અને પર્યટન, જેમાં હું અલગ અલગ એપિસોડમાં અલગ અલગ જગ્યાઓ વિશે વાતો કરતી હોઉં છું, અલગ અલગ જગ્યાઓની માહિતી તમને શેર કરતી હોઉં છું। નેક્સ્ટ એપિસોડમાં આપણે પંજાબની સફર પર જવાના છીએ, એટલે તમે જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર સાથે, કેમ કે અહીંયા કંઈક નવું ઓલવેઝ પીરસાતું રહે છે। હું આરજે અંજલી હમણાં રજા લઉં છું, પરંતુ નેક્સ્ટ એપિસોડમાં જલ્દીથી મળીશ। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।

0: आ रक्षाबंधन मात्र ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો

એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.